નમસ્કાર સુપ્રભાત શ્રોતાઓ, ફ્રિક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 MHz પર આ છે આકાશવાણી દમણ. આજે રવિવાર, તારીખ 21 જૂન ઈસવીસન 2026, શક સંવંત 1948, વિક્રમ સંવંત 2082ના જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની 7. શ્રોતા મિત્રો, આજે વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યો છે. આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનો યોગ દિવસ મંગળમય બની રહે એવી શુભકામનાઓ સાથે સભાની શરૂઆત કરીએ મંગળ સ્વરોથી.

0: को पड़े तो मानो खोटू ने खरू साई सुझ को पड़े तो मानो खोटू ने खरू।
1: हमणा ज आपे રસિકલાલ ભોજકના કંઠે સરોદની રચના સાંભળી અને કાર્યક્રમના અંતમાં હવે સાંભળીએ મોરારભાઈ ગજ્જરના કંઠે રવિ રામની આ રચના।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશન સતીશ પાટિયા અને કલાકાર છે રવિન્દ્ર સાઠે.

શ્રોતા મિત્રો, આ સાથે જ શ્રી રામચરિત માનસ ગાન અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આજે 21 જૂન 2026ના રોજ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્ર પરથી આપ થોડી જ વારમાં એટલે કે 6:30 સાંભળશો.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: નમસ્તે, મેં આપકા BLO આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
3: જી હાં, દાનહ ઓર દમણ એવં દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચી કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈં.
4: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાણકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
3: અધિક જાણકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.in.

0: eci.gov.in पर जाएं।
1: मुख्य निर्वाचन अधिकारी दाना और दमन एवं दीप द्वारा जनहित में जारी।
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
3: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતાઓ, આકાશવાણી દમણ પરથી આપ સાંભળી રહ્યા છો પોપ સંગીત, અને હવે કાર્યક્રમમાં સાંભળીએ અજ્ઞાન સામીના સ્વરમાં.

શ્રોતાઓ, આ ગીત સાથે જ પોપ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. હવે પછીનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સહિત દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ. અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય સહિત દેશભરમાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. મુખ્ય કાર્યક્રમ કોલકાતાના રેડ રોડ પર યોજાયો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ અભ્યાસનું નેતૃત્વ કર્યું. દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આખો દેશ યોગની ઉર્જા સાથે એકબીજા સાથે જોડાયો છે. રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાઈ. 4,000થી વધુ નાગરિકો સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે યોગમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે.
1: આજે 12મા વિશ્વ યોગ દિવસે આખા રાજ્યમાં 330 કરતા વધુ સ્થળોએ 1.25 કરોડથી પણ વધુ નાના મોટા વડીલો વૃદ્ધો સૌ સામૂહિક યોગમાં આજે જોડાયા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દરેક સંકલ્પને પાર પાડવામાં ગુજરાત હંમેશા લીડ લેતું રાજ્ય છે. યોગમાં પણ ગુજરાતે અગ્રેસરતા મેળવી છે. યોગ બોર્ડના માધ્યમથી 1.5 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીને દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની સિદ્ધિ મેળવી છે.
0: રાજ્યની 17 મહાનગરપાલિકાઓ, તમામ જિલ્લા તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગ અભ્યાસ યોજાયો. રાજકોટ શહેરમાં આજથી દર 15 મિનિટના અંતરે એક યોગ કોચિંગ લર્નિંગ સેન્ટર કાર્યરત થયું છે. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વધુ માહિતી આપી હતી.
2: 15 મિનિટ્સ યોગા સિટી તરીકે જાહેર કરી રહ્યા છે. એટલે વિશ્વનું પહેલું એવું શહેર બનશે જ્યાં 15 મિનિટ્સમાં કોઈ પણ રાજકોટનો નાગરિક પોતાના ઘરથી નીકળે તો સવારમાં 7 વાગ્યામાં 15 મિનિટના અંતરાયમાં એને યોગની સુવિધા મહાનગરપાલિકા આપશે. આ ભારતમાં કોઈ સિટી આ પ્રકારે નથી, વિશ્વમાં કોઈ નથી.
0: દરમિયાન અમદાવાદ ખાતે આકાશવાણી પરિસરમાં પણ યોગ અભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સહિત દેશભરમાં આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા યોજાશે. રાજ્યના 79,000થી વધુ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સરકાર સતર્ક બની છે અને પરીક્ષા કેન્દ્રો આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. પરીક્ષામાં પ્રશ્નપત્રોના ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષાર્થીઓને પેપરનું ડિસ્ટ્રીબ્યુશન અને પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર શીટના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ પ્રક્રિયા માટે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ છે. આ અંગે લો એન્ડ ઓર્ડર IGP શ્રી મકરંદ ચૌહાણે વધુ વિગતો આપતા આ મુજબ જણાવ્યું હતું.
3: પરીક્ષા કેન્દ્ર પર કોઈ ઇમ્પર્સોનેશન કદાચ હોય કે કોઈ ડમી કેન્ડિડેટ્સ હોય તો એ સંદર્ભમાં પણ પોલીસે શું શું તકેદારી રાખવી અને અન્ય પરીક્ષાર્થીઓની કામગીરી ડિસ્ટર્બ ન થાય એ હેતુસર પણ યોગ્ય સૂચનાઓ આપેલી છે. વોટ્સએપ એ ઉપરાંત ટેલિગ્રામ પર પ્રતિબંધ છે. અન્ય જે મેસેજિંગ એપ્સ છે એ સંદર્ભમાં પણ સ્ટેટ પોલીસની જે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતની બ્રાન્ચ છે પૂરતી વોચ રાખી રહી છે.
0: ગાંધીનગર જિલ્લામાં 5 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય આલોકકુમાર તિવારીએ જણાવ્યું હતું કે પરીક્ષા માટે 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
4: ગાંધીનગર મેં 5 સેન્ટર પે પરીક્ષા હોગી જિસમેં 2,597 વિદ્યાર્થી ભાગ લેંગે. પરીક્ષા મેં 3 લેયર પે સુરક્ષા વ્યવસ્થા કી ગઈ હૈ. એક પોલીસ પ્રશાસન, દૂસરા સેન્ટ્રલ એજન્સી CAPF એન્ડ BSF ઓર તીસરા ઓબ્ઝર્વેશન મેં જો શૈક્ષણિક લોગ હૈ ઉચ્ચ શિક્ષણ સંસ્થાન તથા જો ઇન્જિનિયરિંગ કોલેજ કે શિક્ષક હૈ ઉનકો ઓબ્ઝર્વર કે રૂપ મેં નિષ્પક્ષ પરીક્ષા કરાને કા પ્રયાસ કિયા જા રહા હૈ.
0: રાજકોટ શહેરના કુલ 12 કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને સવારે 11 થી 1.5 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સુરત મહાનગરપાલિકાના 98 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે બ્રિજ સિટી સુરતમાં 125થી વધુ બ્રિજનું નિર્માણ કરી શહેરની ટ્રાફિક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘોડદોડ રોડ ખાતે 16 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણ ગૃહનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ સહ મિલેટ મેળાનું પણ આયોજન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના 2,45,000 ખેડૂતોના ખાતામાં 49 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી જમા કરાવવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ મયુર પટેલે આ અંગે બોલતા જણાવ્યું.
5: અત્યાર સુધી ખેડૂતોને છેલ્લા 22 સપ્તાહના ભાગરૂપે 765 કરોડ રૂપિયા જેવી યોગદાન આપણને આ પ્રધાનમંત્રી કિસાન નિધિ અંતર્ગત યોજનાનો લાભ આપણને અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને મળેલ છે. 10 લાભાર્થી આપણી વચ્ચે ઉપસ્થિત હતા. એમાં ટ્રેક્ટરથી માંડી ઓજારથી માંડી કૃષિના પ્રાકૃતિક સાધનોથી માંડી એમાં હોર્ટિકલ્ચર બાગાયતથી માંડી તમામ પ્રકારની યોજનાઓનો લાભ અત્રે કિસાનોએ લીધેલો છે.
0: ડાંગ જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ વઘઈ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ખેતીવાડી યોજનાના 1,618 ખેડૂત લાભાર્થીઓને સોયાબીન, ડાંગર, તુવેર, અડદ અને રાગીનું બિયારણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના એસટી નિગમ દ્વારા માર્ચ 2025માં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલ QR કોડ આધારિત મુસાફર પ્રતિભાવ પ્રણાલીને મુસાફરોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. બસ સેવાઓમાં મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને ગુણવત્તાસભર મુસાફરીનો અનુભવ મળે તે હેતુથી આ ફીડબેક સિસ્ટમ શરૂ કરાઈ છે. GSRTCના PRO શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે આ ડિજિટલ વ્યવસ્થાને સારો પ્રતિસાદ મળતા હવે એસટી નિગમે તેને વ્યાપક

0: વ્યાપક સ્તરે અમલમાં મૂકી છે.
1: ગુજરાત રાજ્ય માર્ગ વહન વ્યવહાર નિગમ દ્વારા માર્ચ 2025માં અજમાયશી ધોરણે શરૂ કરવામાં આવેલ QR કોડ આધારિત મુસાફર ફીડબેક સિસ્ટમ હવે રાજ્યભરમાં મોટા ભાગે અમલીકરણ બનવામાં પામેલ છે. આ પહેલને લાખો મુસાફરોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળવા પામેલ છે અને સરેરાશ 5 માંથી 4.7% જેવું રેટિંગ મળવા પામેલ છે, જેમાં રેટિંગમાં મુખ્યત્વે સ્ટાફનું વર્તન, મુસાફરોની સુરક્ષા, સ્વચ્છતા, બેઠક આરામદાયકતા, સમયસર સેવા જેવા અગત્યના મુદ્દાઓ લેવામાં આવેલા છે.
0: રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ કરાઈ છે. અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ શાપર વિસ્તારમાં 77 વર્ષના વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા હતા ત્યારે રાત્રે 1.5 વાગે દરવાજો તોડીને ઘૂસેલા 5 બુકાનીધારી લૂંટારૂએ તેમને બંધક બનાવી રોકડ દાગીના મળી 2.49 કરોડ રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓ રોકડ દાગીનાની સાથે સાથે પરવાનાવાળી રાઇફલ અને મોબાઈલ ફોન પણ લૂંટી ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જમીન વેચાણની મોટી રકમ ઘરમાં હોવાની અને વૃદ્ધ એકલા જ હોવાની વિગતોથી વાકેફ જાણભેદુએ લૂંટની ઘટનાને અંજામ આપ્યાની શંકા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજથી 25 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના હોવાનું જણાવાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતીકાલે યોજાશે. રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે આ મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવારને બદલે આવતીકાલના યોજાશે, જેમાં રજૂઆતકર્તાઓ આવતીકાલ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં પોતાની રજૂઆતો સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને આપી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સહિત દેશભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતે દેશમાં સૌથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવાની સિદ્ધિ મેળવી. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2.5 કરોડ રૂપિયાની લૂંટ અને દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: શ્રોતા મિત્રો, થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,89,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. અને મહિલા T20 વિશ્વકપ ક્રિકેટમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલકત્તાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ નોંધ્યું કે વિશ્વના કેટલાક ભાગોમાં 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને યોગને કારણે તે હવે સૌથી મોટો સમુદાય ઉજવણી બની ગયો છે.
1: ભારત મેં હિમાલય સે લેકર હિંદ મહાસાગર તક પૂર્વોત્તર ઓર પૂરબ મેં બંગાળ સે લેકર પશ્ચિમ મેં સૌરાષ્ટ્ર

0: शास्त्र तक पूरा देश योग की ऊर्जा से चैतन्य से भरा हुआ नजर आ रहा है। पूरा विश्व एक दूसरे से जुड़ा हुआ नजर आ रहा है और यही तो योग की ताकत है। योग सबको जोड़ता है। मैं इस अवसर पर पूरे विश्व को, संपूर्ण मानव समुदाय को अंतर्राष्ट्रीय योग दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं।
1: શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે। પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આપણે યોગને આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ।
0: યોગ હમે જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ। યોગ હમે ડૂઝ ઓર ડોન્ટ સિખાતા હૈ। ઓર જબ હમ હમારે શરીર કો सही ढंग से चलाना सीख लेते हैं तो स्वास्थ्य हमारा स्वभाव बन जाता है। साथियों, योग केवल हमारे शारीरिक स्वास्थ्य पर ही फोकस नहीं करता। योग मानसिक स्वास्थ्य से शारीरिक स्वास्थ्य का मार्ग दिखाता है।
1: 2015 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ ત્યારથી શ્રી મોદીએ નવી દિલ્હી, ચંડીગઢ, લખનૌ, મૈસૂર, ન્યૂયોર્ક, શ્રીનગર અને વિશાખાપટ્ટનમ સહિત વિવિધ સ્થળોએ ઉજવણીનું નેતૃત્વ કર્યું। ઘણા કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના જબલપુરમાં આજે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમ સવારે 7:30 વાગે સદર વિસ્તારના ગેરિસન મેદાન ખાતે યોજાયો હતો। રાષ્ટ્રપતિ મુર્મુ રાણી દુર્ગાવતી યુનિવર્સિટીના 36મા દીક્ષાંત સમારોહમાં પણ મુખ્ય મહેમાન તરીકે આજે ઉપસ્થિત રહેશે। રાષ્ટ્રપતિ આજે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આદિવાસી સમુદાયો, ચિત્તા સંભાળ રાખનારાઓ અને પાર્ક સ્ટાફ સાથે પણ મુલાકાત કરશે। દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગઈકાલે અનેક દેશોમાં યોગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। કેનેડાના ટોરન્ટોમાં ઓન્ટારિયો વિધાનસભા સંકુલમાં આયોજિત કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિઓ, રાજદ્વારીઓ અને યોગ શિક્ષકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે કેનેડામાં ભારતના મહાવાણિજ્ય દૂતે જણાવ્યું હતું કે યોગમાં સાંસ્કૃતિક, ભાષાકીય અને રાષ્ટ્રીય સીમાઓને પાર કરવાની અનન્ય શક્તિ છે। બ્રાઝિલમાં ભારતીય રાજદૂત દિનેશ ભાટિયાના નેતૃત્વમાં વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। ડેનમાર્કમાં રાજદૂત મનીષ પ્રભાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડેનિશ પ્રધાનમંત્રી મેટે ફેડરિકસનનો લખેલો પત્ર વાંચીને સંભળાવ્યો હતો। અમેરિકામાં પણ યોગ દિવસ પર લિંકન મેમોરિયલ ખાતે સેંકડો લોકો એકઠા થયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે। નૌકાદળ યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા વિકસિત અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવેલા આ જહાજોનો હેતુ લડાઈ કામગીરી, હાઇડ્રોગ્રાફિક સર્વે અને સબમરીન વિરોધી અભિયાનને વધારવાનો છે। આઈએનએસ દુનાગીરી બ્રહ્મોસ મિસાઇલો અને મધ્યમ અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓથી સજ્જ છે। આઈએનએસ સંશોધક દરિયાકાંઠા અને ઊંડા પાણીના હાઇડ્રોગ્રાફિક સર્વે કામગીરી માટે ડિઝાઇન કરેલ છે। આઈએનએસ અગ્રય એક સબમરીન વિરોધી યુદ્ધ જહાજ છે જે દરિયાકાંઠાના સંરક્ષણ માટે ટોર્પિડો, રોકેટ લોન્ચર અને સોનાર સિસ્ટમથી સજ્જ છે। સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે। 22,87,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે। આ પરીક્ષામાં અંગ્રેજી અને 12 ભારતીય ભાષાઓના જવાબ આપવાના વિકલ્પો આપવામાં આવ્યા છે। અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ ગઈકાલે એક મોકડ્રીલ પણ યોજી હતી। એક અહેવાલ સાંભળીએ।
2: परीक्षा के सुरक्षित, पारदर्शी और सुचारू संचालन के लिए पर्यवेक्षकों, समन्वयकों, पुलिस बलों और प्रशासनिक अधिकारियों सहित 2,00,000 से अधिक कर्मियों की तैनाती की गई है। निष्पक्ष और पारदर्शी परीक्षा सुनिश्चित करने के लिए बहुस्तरीय सुरक्षा व्यवस्था लागू की गई है। एनटीए भ्रामक सूचनाओं पर रोक लगाने और किसी भी प्रकार की अनियमितता को रोकने के लिए सोशल मीडिया प्लेटफॉर्म्स की भी सक्रिय रूप से निगरानी कर रहा है। परीक्षा दोपहर 2 बजे से शाम 5:15 तक आयोजित की जाएगी। सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

0: સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડરસ્કોર એબીએડીને ફોલો કરશો. અમેરિકા અને ઇરાનના પ્રતિનિધિઓ આજે વાતચીત માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી રહ્યા છે. આ વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે ઇરાને લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓને કારણે હોર્મુઝ સમુદ્ર દુની બંધ કરવાની જાહેરાત કરી છે. ઇરાને ચેતવણી આપી છે કે જો સંઘર્ષ બંધ નહીં થાય તો કોઈપણ પ્રગતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ બનશે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે જો ઇરાન સાથે 60 દિવસમાં અંતિમ કરાર નહીં થાય તો જળમાર્ગ પર ટોલ લાદવામાં આવશે. અમેરિકા પક્ષનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ કરી રહ્યા છે અને ઇરાનનું નેતૃત્વ સંસદના સ્પીકર મોહમ્મદ બગેર કલીબાફ કરી રહ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર પણ સ્વિટ્ઝરલેન્ડમાં રહેશે. કરાર હેઠળ કબજો અબજો ડોલરની સ્થિર ઇરાની સંપત્તિ મુક્ત કરવામાં આવશે. હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના હિમાલયી પ્રદેશોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. ગુરુવાર સુધી આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. 26 જૂન સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. મંગળવાર સુધી બિહાર, ઓડિશા, દરિયાકાંઠાના કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, રાયલસીમા, કરાઇકલ, કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની આગાહી છે. મહિલા T20માં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. મેચ ભારતીય સમય પ્રમાણે 7 વાગે શરૂ થશે. શ્રીલંકામાં આજે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ફાઇનલમાં ભારત એ ટીમ શ્રીલંકા એ ટીમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10 વાગે શરૂ થશે. ભારતીય ટીમ તેની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, બાંગ્લાદેશમાં શ્રીરામના અપમાનથી હિન્દુઓ ભડક્યા. નવગુજરાત સમયની હેડલાઇન છે, ઇઝરાયેલે લેબનોનમાં હુમલો ચાલુ રાખતા તંગદિલી, હોર્મુઝ ફરી બંધ. આજે રીનીટ સરકારની અગ્નિ પરીક્ષા, આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. અને સંદેશે પરમાણીમાં નિર્માણાધીન મંદિરની છત તૂટી 7ના મોતના સમાચારને મુખ્ય મથાળું બનાવ્યું છે.
0: દેશ સહિત વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પ્રધાનમંત્રી મોદીએ કલકત્તાના ઐતિહાસિક રેડ રોડ ખાતે રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રી આજે કલકત્તામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો આઈએનએસ દુનાગીરી, સંશોધક અને અગ્રય રાષ્ટ્રને સમર્પિત કરશે. આજે નીટ યુજીની પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દેશના 22,89,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું. અને મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.

શ્રોતાઓ, આ છે આકાશવાણી દમણ ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 MHz પર. સવારના 10 વાગ્યા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

કાર્યક્રમનું પ્રથમ ગીત છે ફિલ્મ આ ગલે લગ જામાંથી, કિશોર કુમાર અને સુષ્મા શ્રેષ્ઠના યુગલ સ્વરમાં. ગીતકાર છે સાહિર લુધિયાનવી.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: શિક્ષા સ્કીમ ના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતાઓ, હમણાં જ આપે સાંભળ્યું તલત અને આશા ભોસલેના યુગલસ્વરમાં અરમાન ફિલ્મનું આ ગીત. સચિન દેવબર્મનનું સંગીત હતું. ગીતકાર હતા સાહિર લુધિયાનવી. કાર્યક્રમનું હવે પછીનું ગીત છે ફિલ્મ પ્રિયતમામાંથી, કિશોર કુમારના અને ઉષા મંગેશકરના યુગલસ્વરમાં. સંગીત છે રાજેશ રોશનનું.

દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતાઓ, આકાશવાણી દમણ પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. હવે પછીનું ગીત સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં, ફિલ્મ પ્રોફેસર પ્યારેલાલમાંથી. સંગીત છે કલ્યાણજી આણંદજીનું.

0: ઓલા ચીમનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે.

આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આ હતું મન્ના ડેના સ્વરમાં સીતા ઓર ગીતા ફિલ્મનું ગીત. રાહુલદેવ બર્મનનું સંગીત હતું, શબ્દો હતા આનંદ બક્ષીના. શ્રોતાઓ, ગુલમોહર કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ. યારાના ફિલ્મમાંથી કિશોર કુમારના અવાજમાં સંગીત છે રાજેશ રોશનનું.

0: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી દમણનું પ્રસારણ. સવારના 10:30 વાગ્યા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ શ્રવણ માધુરી. શ્રોતાઓ, આજે આખું વિશ્વ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે. આજ ઉપલક્ષ્યમાં આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પારડીની આયુર્વેદિક હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉક્ટર હેમિલ પટેલ. યોગ અને તેની ટેકનિક્સ, તેમજ યોગાસનો અને તેના ફાયદાઓ, એ વિશે હરેશ પટેલ સાથેની એમની મુલાકાત સાંભળીએ.
1: નમસ્તે શ્રોતા મિત્રો. મિત્રો, આજે છે યોગ દિવસ. હવે આજના દિવસે યોગ વિશેની માહિતી આપણે જાણવાના છીએ. આખા વિશ્વમાં પહેલાં તો ભારત પૂરતું જ યોગ સીમિત હતો, પરંતુ હાલ વિશ્વભરમાં એનો પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે અને દરેક વર્ગના લોકો યોગને અપનાવી રહ્યા છે. કારણ કે આજના આ ટેન્શનવાળા જીવનમાં માણસને શાંતિ જોઈએ છે. દરેક પ્રકારે ટેન્શન અનુભવતો વ્યક્તિ શાંતિની શોધમાં હોય છે અને દરેક પ્રકારો અજમાવ્યા પછી પણ એને શાંતિ નથી મળતી, ત્યારે યોગનો સહારો લે છે. યોગ મુદ્રાથી આપણે શાંતિને પામી શકીએ છીએ અને આપણા જે અંગ છે એ દરેક અંગમાં યોગના જે આસનો છે એ દરેક અંગને મજબૂત રાખે છે, આપણા માઇન્ડને મજબૂત રાખે છે, અને એટલે જ આપણે યોગ કરવો જોઈએ. પરંતુ યોગ વિશેની માહિતી પણ આપણે રાખવી જોઈએ. તો એ માટે આજે ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ પારડીના મેડિકલ ઓફિસર તરીકે સેવા બજાવતા ડૉક્ટર હેમિલ પટેલ આજે આપણા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા છે. તો મિત્રો, આજે એમની પાસેથી આપણે યોગ વિશેની માહિતી મેળવીશું. સાહેબ, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે.
2: નમસ્કાર સાહેબ, ખૂબ ખૂબ આભાર.
1: સાહેબ, યોગ એટલે શું અને યોગનો સામાન્ય પરિચય અમારા શ્રોતા મિત્રોને આપશો?
2: આજના સમયમાં સાહેબ યોગ ખૂબ જ જરૂરી છે દરેક મનુષ્ય માટે. યોગ એક સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે, યુજ, યુજ્યતે ઇતિ યોગા. તો યોગનો મતલબ થાય છે, અર્થ થાય છે કે જોડવું. મન અને શરીરને જોડવાનું કામ કરે છે, આત્મા અને શરીરને જોડવાનું કામ કરે છે, સમાજને જોડવાનું કામ કરે છે.

0: યોગ વિશ્વને જોડવાનું કામ કરે છે. શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક રીતે કઈ રીતે જીવન જીવવું જોઈએ એ યોગ શીખવાડે છે આપણને.
1: બરાબર.
0: દુનિયાભરમાં વૈજ્ઞાનિક રીતે પણ યોગને આજે સ્વીકૃતિ મળી ગઈ છે.
1: બરાબર.
0: અને આપણા બાળકોના અભ્યાસક્રમમાં પણ યોગના વિષયો આવરી લેવામાં આવ્યા છે. તો યોગ એ જોડવાનું કામ કરે છે, શારીરિક અને માનસિક રીતે શાંતિ આપવાનું કામ કરે છે.
1: તો ડૉક્ટર હેમિલ, યોગના 8 અંગો વિશે જણાવશો.
0: હા, યોગના 8 અંગો જેને અષ્ટાંગ અંગો કહેવામાં આવે છે. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ યોગના 8 અંગો છે.
1: બરાબર.
0: જે આપણે સામાન્ય હસી ખુશી ભર્યું જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે.
1: તો એ 8 અંગો આપે જે બતાવ્યા, એમના વિશે થોડો ટૂંકમાં પરિચય આપશો.
0: તો યમ જે છે એની અંદર પાછા એના પેટા પ્રકાર પડે છે 5. તો એક અહિંસા આવે છે યમની અંદર, કે અહિંસા ના કરવું જોઈએ. સત્ય આવે છે, કે સત્ય જ બોલવું જોઈએ. અસ્તેય એટલે કે ચોરી ના કરવી, અપરાધ ના કરવા, બ્રહ્મચર્યનું પાલન કરવું. અને અપરિગ્રહ, અપરિગ્રહ એટલે બધું ભેગું ના કરવું. જ્યારે માણસ વધારે પડતું ભેગું કરતો થઈ જાય છે ત્યારે એની શાંતિ છીનવાઈ જતી હોય છે.
1: બરાબર.
0: એના પછી નિયમ આવે છે. તો નિયમની અંદર શૌચ, શૌચ એટલે કે પોતાને સ્વચ્છ રાખવું, શારીરિક રીતે માનસિક રીતે સ્વચ્છ રાખવું, સંતોષ રાખવો, તપ, તપ કરવું એટલે કે કોઈ પણ કાર્ય કરવામાં આપણે એકાગ્રતા રાખવી, સ્વાધ્યાય એટલે કે રોજિંદું એક તારું કામ કરવું, અને ઈશ્વર પ્રણિધાન એટલે કે ઈશ્વરની અંદર માન્યતા, ઈચ્છા વ્યક્ત કરવી.
1: બરાબર.
0: પછી આસનો છે, પ્રાણાયામ છે, એના પ્રકાર આગળ આવશે. અને પ્રત્યાહાર જે છે એટલે વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચવી. ઘણીવાર એવું થાય છે કે માણસને એટલું બધું કોઈ વિષયમાં રસ આવી જાય છે, ઇન્ટરેસ્ટ આવી જાય છે, કે એની પાછળ ભાગે છે, દોડે છે,
1: આસક્ત થઈ જાય છે.
0: ત્યારબાદ ધારણા આવે છે એટલે કે કોઈ પણ એક વસ્તુ કે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું, કોન્સન્ટ્રેશન જેને આપણે કહેવામાં આવે છે. અને ત્યારબાદ ધ્યાન આવે છે જે મેડિટેશન આપણે કહીએ છીએ. અને અંતમાં જે છે 8મું અંગ એ સમાધિ છે, કે ધ્યાનને ચૈતન્યમાં જોડવું એ સમાધિ છે. તો આ 8 અંગો આ રીતે આવેલા છે.
1: ખૂબ સરસ સાહેબ. હવે આપણી જે આપણું જે શરીર છે તો એની સ્થિતિ પ્રમાણે જે આસનોના જે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે એ વિશે જણાવશો.
0: હા, તો આસનો આપણા શરીરના દરેક અંગને અલગ અલગ રીતે આપણે સ્ટ્રેચિંગ કરવા માટે, વ્યાયામ કરવા માટે અલગ અલગ સ્થિતિમાં શરીરને ઢાળીને આસનો કરવામાં આવે છે. તો સૌથી પહેલાં બેસીને કરવાના આસનો છે, પછી ત્યારબાદ ઊભા રહીને કરવાના આસનો છે, સીધા સૂઈને કરવાના આસનો છે, અને ઊંધા પેટના બળ પર સૂઈને કરવાના આસનો છે. તો આ 4 પ્રકારના આસનો કરી શકાય છે.
1: બરાબર છે. હવે આપણે સર્વસામાન્ય એવું આપણે આસન જો કહીએ તો પદ્માસન, કે આપણે ફોટાઓમાં કે આપણા જે ગુરુ હોય કે આપણા તત્વચિંતકોને આપણે એ આસનોમાં બેઠા હોવા એટલે બેઠેલા આપણે જોઈએ છીએ. તો પદ્માસનના વિશે આપ થોડું જણાવશો.
0: પદ્માસન એ સૌથી સામાન્ય આસન છે આસનોમાંનું. અને સાહેબ હું કહું તો પહેલાના સમયમાં જે વડીલો હતા એ લોકો પદ્માસનમાં બેસતા હતા. આજના સમયમાં આપણે નથી બેસતા, આપણે ખુરશી પર બેસીએ છીએ, જમવા બેસીએ તો પણ ડાઇનિંગ ટેબલ વાપરીએ છીએ. તો એના કારણે આપણને ઘૂંટણમાં તકલીફ વધી ગઈ છે, હૃદયમાં હૃદય રોગોના પણ અમુક પ્રોબ્લેમ આવ્યા છે, પાચન શક્તિ આપણી નબળી પડી ગઈ છે.
1: બરાબર.
0: પહેલાના સમયમાં આ બધા રોગો નહોતા થતા, કારણ કે પદ્માસનમાં બેસીને ભોજન કરતા હતા, પદ્માસનમાં વધારે સમય બેસતા હતા. તો પદ્માસન માટે ઉપયોગી છે સૌથી પહેલાં તો ઘૂંટણના દુખાવા માટે, હૃદય રોગમાં એ ખૂબ જ ઉપયોગી છે, પાચન શક્તિ વધારવા માટે, કબ્જમાં જે કબજિયાત થાય છે એના માટે પણ એ જરૂરી છે. અને સ્ત્રી રોગો પણ જે અમુક છે, માસિક ધર્મના રોગો કે બીજા સહીના રોગો, એમાં પણ પદ્માસન ખૂબ જ ઉપયોગી છે.
1: ખૂબ સરસ સાહેબ. હવે એક આસન છે એવું કે જેને વૃક્ષાસન કહેવામાં આવે છે, તો એ વૃક્ષાસન એક કેવા પ્રકારનું આસન છે અને એના લાભો શું છે?
0: વૃક્ષાસન જે છે એ આપણા ઊભા રહીને જે આસનો કરવાના એ પ્રકારમાં આવે છે. જે રીતે વૃક્ષ નામ જ આપ્યું છે, વૃક્ષ, જે રીતે વૃક્ષ ઊભું હોય એ રીતે આપણા હાથ ઉપર લઈ જઈને પછી કરવાનું આસન છે. અને એ વૃક્ષાસન છે એ બાળકો માટે ખૂબ જ જરૂરી છે, કે જેમની હાઈટ, ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે. અને વૃક્ષાસનમાં જેટલો સમય વધારે તમે રહો એટલી એ મનની એકાગ્રતા વધારવા માટે પણ ઉપયોગી છે. અને શરીરને સમતોલન કરવા માટે પણ વૃક્ષાસન ઉપયોગી છે.
1: બરાબર છે. હવે

0: પાછલા વર્ષોમાં નજર કરીએ તો સાહેબ કોરોના કાળ આવી ગયો અને એ સમયે પણ યોગ ખૂબ મહત્ત્વનું પાસા તરીકે યોગ ઉભરી આવ્યો હતો અને એ યોગના દ્વારા ઘણા ફાયદાઓ પણ ત્યારે આપણને મળેલા. હવે એ સમયે જે ફેફસાનો એક રોગ જેને આપણે કોરોના કહી શકીએ, તો એ ફેફસા અને અત્યારે જે સર્વસામાન્ય હોય તો એવો હૃદય રોગ, તો આ ફેફસા અને હૃદય રોગ માટે કયા એવા યોગના આસનો ઉપયોગી છે?
1: તમે સાહેબ કોરોનાની જે વાત કરી તો હું થોડુંક કહીશ કે એ સમયમાં બધા પ્રકારના આસનો કરવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધતી હતી, જે કોરોના સામે રક્ષણાત્મક રીતે આપણને ઉપયોગી થતી હતી. અને ત્યારબાદ કોરોના થઈ ગયા પછી આપણા જે ફેફસા છે એને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે, શ્વાસોશ્વાસની ક્રિયા સામાન્ય સ્થિતિમાં લાવવા માટે આસનો તો આપણે કરી લીધા, પ્રાણાયામ જરૂરી થતા,
0: બરાબર,
1: પ્રાણાયામ પણ જરૂરી હતા. અને જે તમે કીધું ફેફસા અને હૃદય રોગ માટે જે આસન છે, તો એક આસન છે શલભાસન, એ ખૂબ જ જરૂરી છે. શલભાસનની સ્થિતિ જે છે એ ઊંધા સૂઈને કરવાનું આસન છે અને એ આસનમાં આપણા જે છાતીનો ભાગ છે એના પર દબાણ આવે છે, જેથી કરીને આપણા ફેફસા અને હૃદય રોગ માટે ખૂબ જ ઉપયોગી છે શલભાસન.
0: હવે આપણે થાઇરોઇડ ગ્રંથિને લગતા, તો એમાં કોઈ આસન ઉપયોગી ખરો?
1: થાઇરોઇડ રોગો છે મોટે ભાગે 70% મહિલાઓમાં જોવા મળે છે અને એ થાઇરોઇડ ગ્રંથિને એક્ટિવ કરવા માટે, સક્રિય કરવા માટે એક જે આસન છે સીધા સૂઈને કરવાના આસનમાં આવે છે, એ આસનનું નામ હલાસન છે, જેમાં આ જે થાઇરોઇડ ગ્રંથિ આપણી આવે છે એ ભાગ પર દબાણ પડે છે, તો હલાસન એ થાઇરોઇડ માટે શ્રેષ્ઠ છે.
0: બરાબર છે. હવે એક સર્વસામાન્ય અત્યારે જોવા મળતો રોગ જેને એમ કહેવાઈ શકાય ડાયાબિટીસ, અને એ ડાયાબિટીસ જેના કારણે થાય છે એ હાઇપર ટેન્શન, તો આ બંનેને સાંકળતું કોઈ આસન ખરું?
1: અત્યારે જોવામાં આવે આપણા દેશમાં તો લગભગ મોટો વર્ગ જે છે એ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હાઇપર ટેન્શનથી પીડાઈ રહ્યો છે, તો એ અસાધ્ય રોગ છે. તો એના એને આપણે સામાન્ય સ્થિતિમાં રાખવા માટે કે કંટ્રોલ કરવા માટે જે આસન છે ડાયાબિટીસ માટે મયુર આસન છે એ કરવું જોઈએ. એ ખૂબ જ અઘરું આસન છે, પણ એ આસન કરો તો તમે ડાયાબિટીસમાં મોટાભાગે સફળતા મેળવી શકો. અને જે હાઇપર ટેન્શન છે કે જે પ્રેશર છે એના માટે પ્રાણાયામ અને ધ્યાન મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે.
0: બરાબર છે. કારણ કે અત્યારના જમાનામાં આપણે ખાસ એવો એ રોગ તો ન કહી શકાય, પણ એ શરૂઆતી જેને શરીરમાં જે પ્રવેશે છે એ ટેન્શનની વાત છે, એટલે કે આપણું બીપી છે, તો એ બીપી જોવા મળતો હોય છે. હવે સાહેબ એ સિવાય આપણા જે સામાન્ય જે આપણા અંગો છે કે જે આંખ, કાન, ગળું અથવા તો આપણું માથું છે, તો એને પણ સાજા કરવામાં અથવા તો એને સ્વસ્થ રાખવામાં જે હેલ્પ કરે એવું યોગનું આસન બતાવશો?
1: આંખ કાન નાક ગળા માટે જે આસન છે એ સૌથી અઘરું આસનમાંનું એક છે શીર્ષાસન, તો એ કરવાથી એમાં આપણને લાભ મળે છે. અને જેમને શીર્ષાસન કરવામાં તકલીફ પડતી હોય તે પ્રાણાયામ છે, એક ભ્રામરી પ્રાણાયામ એ કરો તો પણ આંખ કાન ગળા કે શિર માથાના જે રોગો છે એમાં સારો એવો લાભ થાય છે.
0: આ આસન એક જ આસન આ બધા જ અંગોને અસર કરે?
1: હા, કરે છે. કે શીર્ષાસન જે છે એ શિર માથાના ભાગને નીચે અને પગ ઉપર કરવાનું જે આસન છે.
0: હા, બરાબર.
1: એટલે સમગ્ર દબાણ માથાના જે ભાગ છે આપણું ઉધ્વ ચતુર્ગત એના પર દબાણ આવે છે, લોહીનું પરિભ્રમણ પણ એ તરફ વધી જાય છે, તો એ આપણને ખૂબ લાભકારી છે શીર્ષાસન.
0: બરાબર છે. અને એ આંખ માટે પણ ખૂબ,
1: આંખ માટે, કાન માટે, ગળા માટે,
0: હા,
1: ઉધ્વ ચતુર્ગત જે ગળાની ઉપરના આપણા જેટલા પણ અંગ છે એ બધામાં ઉપયોગી થઈ શકે છે.
0: બરાબર છે. હવે આપણે ખાસ વાત કરવાની તો સૂર્ય નમસ્કાર, તો એ સૂર્ય નમસ્કાર એ વિશે જણાવશો અને એમાં કેટલા આસનો હોય છે?
1: સૂર્ય નમસ્કાર જે છે એ આપણા બધા જ અંગોને લચીલાપણું લાવવા માટે ખૂબ શ્રેષ્ઠ છે. કમર, પગ, ગરદનનો ભાગ, પીઠનો ભાગ, બધા જ અંગોમાં એક સૂર્ય નમસ્કાર તમે કરો એટલે બધા જ અંગોને વ્યાયામ મળી જતો હોય છે, બધા જ અંગોનું સ્ટ્રેચિંગ થઈ જતું હોય છે. સવારના સમયમાં સૂર્ય નમસ્કાર કરવાથી ખૂબ જ લાભદાયી થાય છે. અને સૂર્ય નમસ્કારની અંદર કુલ 12 આસનો આવેલા છે. એ 12 આસનો કરવાથી એક આવૃત્તિ એટલે કે ચક્ર પૂરું થાય. તો જે લોકો શરૂઆતમાં કરતા એ

0: એકથી બે સૂર્ય નમસ્કાર કરી શકે. અને જ્યારે પણ તમે અભ્યાસ કરી પ્રેક્ટિસ કરી લો છો, પછી લગભગ 10 થી 15 સૂર્ય નમસ્કાર રોજના કરવા જોઈએ, તો એ ખૂબ જ લાભકારક છે.
1: બરાબર છે. તો સાહેબ, આ આપણે બધા આસનો વિશેની અને આસનોના ઉપયોગ, પ્રકાર અને એના લાભાલાભની વાત કરી. હવે આપણે પ્રાણાયામની વાત કરીશું. તો પ્રાણાયામ વિશે આપ થોડું અમારા શ્રોતા મિત્રોને જણાવશો અને એના પ્રકારો વિશે જણાવશો.
0: પ્રાણાયામ, જે પ્રાણ પર કાબૂ કરે એમને પ્રાણાયામ કહેવામાં આવ્યું છે. અને આજના સમયમાં માણસ માટે સૌથી મોટો પડકાર હોય તો પોતાના શ્વાસોશ્વાસ પર કાબૂ કરવો, પ્રાણ પર કાબૂ કરવો. આજનું ભાગદોડ ભર્યું જીવન, સ્ટ્રેસવાળી જે લાઈફ છે, એમાંથી બહાર આવવા માટે પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે, જે આપણા શ્વસનતંત્ર માટે ખૂબ લાભકારી છે. તો પ્રાણાયામના પ્રકારોમાં નાડીશોધન પ્રાણાયામ, જે અનુલોમ વિલોમ કહેવામાં આવ્યું છે, એ છે. એ પછી સૂર્યભેદન પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, શીતલી પ્રાણાયામ, શીતકારી પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ અને ઉજ્જય પ્રાણાયામ, આટલા પ્રાણાયામના પ્રકારો આવરી લેવામાં આવ્યા છે.
1: બરાબર છે. હવે સાહેબ, યોગાસન જે કરીએ આપણે, તો એ માટેનો સમય, યોગાસનની રીત અને એની પદ્ધતિ, એ વિશે જે કંઈ ધ્યાનમાં રાખવા જેવી બાબતો હોય તો એ વિશે જણાવશો.
0: યોગાસન જે છે એ એક એવી ક્રિયા છે કે જે સવારમાં જ કરવી જોઈએ. હા, આ જે સમય સંજોગના કારણે સવારે ટાઈમ ના મળે તો સાંજે કરી શકાય, પણ સવારનો સમય શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. યોગાસન કરવા માટે જે આપણે સ્થળ પસંદ કરીએ છીએ એ સ્વચ્છ હોવું જોઈએ, શાંત હોવું જોઈએ, હવા ઉજાસવાળું, પ્રદૂષણ રહિત હોવું જોઈએ. યોગાસન હંમેશા જમીન પર બેસીને જ કરવા જોઈએ. અને યોગાસન કરતી વખતે સ્વચ્છ, ઢીલા અને જે કમ્ફર્ટેબલ હોય એવા કપડાં પહેરવા જોઈએ. યોગાસન કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી વાત, ભૂખ્યા પેટે કરવા જોઈએ આસનો, અને જો ભોજન કર્યું હોય તો 3 કલાક પછી કરી શકાય છે. યોગાસનની શરૂઆત મોટે ભાગે હંમેશા પ્રાર્થનાથી કરવી જોઈએ. પોતાની પ્રકૃતિ, શારીરિક યોગ્યતા કેટલી છે એ મુજબ જ યોગાસનો કરવા જોઈએ. વધારે પડતું બળજબરીથી આસનો ના કરવા જોઈએ. ઘણીવાર બળજબરીથી આસનો કરવાથી આપણા અંગોને નુકસાન થઈ શકે છે, સ્ટ્રેચિંગ કે મૂંચ આવવી કે એવા બધા તકલીફ થઈ શકે છે. આથી જેટલું આપણા શરીરને સહન કરી શકાય એટલા જ માત્રામાં યોગાસનો કરવા જોઈએ. સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન 4 થી 5 દિવસ યોગાસનો ના કરવા જોઈએ. તો એ આ બધી બાબતો જે છે એ ધ્યાનમાં રાખવાની છે. અને જે શરૂઆતમાં યોગાસનો જે કરતા હોય છે એમણે કોઈ પણ યોગ ટ્રેનર કે યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ યોગાસનો કરવા જોઈએ.
1: હવે આપણે જે આ યોગ કરીએ તે પહેલાં એના ફાયદા જાણવા ખૂબ જરૂરી છે કે એ બધી રીતે યોગ આપણને કેવા ફાયદાઓ આપે છે.
0: શરૂઆતમાં જ મેં કીધું તેમ કે યોગ એક જોડવાનું કામ કરે છે, શરીર અને મનને જોડવાનું તો કામ કરે જ છે, પણ એ સિવાય યોગ શરીરને નિરોગી રાખવા માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. આપણી આજના સમયમાં જે કહેવામાં આવે કે ફિટનેસ, આપણી ફિટનેસ, સ્ટ્રેચિંગ, એના માટે પણ યોગ આસનો ખૂબ જ જરૂરી છે. નાના બાળકો જે 18-15 વર્ષના છે એમને પણ યોગાસનો કરે તો બુદ્ધિનો વિકાસ એના માટે જરૂરી છે, શરીર સ્વસ્થ બને છે, મનની એકાગ્રતા રાખવા માટે યોગાસનો જરૂરી છે. આજના ભાગદોડ ભર્યા જીવનમાં મન કોઈ પણ વિષયમાં ભટકી શકે છે. આજે એટલી બધી પ્રવૃત્તિઓ આજુબાજુ ચાલે છે તો એને એકાગ્રતા કરવા માટે પણ આસનો, યોગાસનો, પ્રાણાયામ જરૂરી છે નિરોગી જીવન માટે. અને યોગ આયુષ્યવર્ધક છે. જે પહેલાંના જમાનામાં લોકો 80 વર્ષ 90 વર્ષ 100 95 વર્ષ સુધી જીવતા હતા એ આજે જોવા મળતું નથી, પણ હજુ પણ યોગાસનોને આપણે અપનાવશું તો આપણે લાંબુ જીવન જીવી શકીએ છીએ, નિરોગી રહી શકીએ છીએ.
1: બહુ જ સરસ માહિતી આપી. હવે સાહેબ, મારો છેલ્લો પ્રશ્ન એ છે કે આપણે યોગની વાત કરી તો થોડા એના ઇતિહાસ તરફ પણ ડોક્યું કરીએ કે આમ યોગના પ્રણેતા કોણ?
0: યોગના પ્રણેતા મહર્ષિ પતંજલિને કહેવામાં આવે છે.
1: હા,
0: અને લગભગ 5000-4000 વર્ષથી યોગ ચાલતા આવે છે, પણ ભૂલાઈ ગયા હતા. અને હવે અત્યારે ફરી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014થી જે યોગ દિવસ 21 જૂન નક્કી કર્યો છે, અને ફરી આપણા ભારત દેશને તો ખરું જ પણ સમગ્ર વિશ્વને ધ્યાન યોગ તરફ દોર્યું છે.
1: હવે આજનો જે યોગ દિવસ છે તો એની થીમ શું છે?
0: સર, દર વર્ષે

0: વર્ષે યોગા ડેની થીમ હોય છે, તો આ વર્ષે જે 2026-21 જૂન યોગા દિવસ છે આજનો, તો એ માટેની જે થીમ છે એ છે યોગા ફોર વેલનેસ, વિસડમ એન્ડ વર્લ્ડ પીસ. આ રીતનું વાક્ય છે. તો વેલનેસ એટલે કે શારીરિક અને માનસિક રીતે જે આપણને સપોર્ટ મળે છે યોગાનો, એની વાત કરવામાં આવી છે કે વેલનેસ કે શારીરિક માનસિક રીતે નિરોગી રહેવું, તો એ સ્ટ્રેસ ફ્રી રહેવું કે તણાવ મુક્ત રહેવું, તો એ માટે એ જે વેલનેસ શબ્દ આપવામાં આવ્યો છે. વિસડમ, વિસડમ એટલે કે કોઈ પણ મેન્ટલ ક્લિયરિટી. જ્યારે પણ તમે યોગાસનો કરો, ધ્યાન કરો, તો તમારું મગજ એક ક્લિયર લક્ષ્ય તરફ કે ક્લિયર ધ્યેય તરફ આગળ વધતું હોય છે, તો એના માટે વિસડમ કહે છે. ઇમોશન્સ બેલેન્સ, આજના સમયમાં સુખ દુઃખ બધું જે છે એમાં માણસ એક ઇમોશનમાં તણાઈ જતો હોય છે,
1: બરાબર,
0: તો એના માટે પણ વિસડમ વર્ડ યુઝ કર્યો છે. અને સેલ્ફ અવેરનેસ કે આપણે આપણા વિશે જાણવું જોઈએ, આપણી આજુબાજુ શું ચાલતું હોય એના માટે એક સેલ્ફ અવેરનેસ એ કીધું છે. અને વર્લ્ડ પીસ એટલે વિશ્વ શાંતિ માટેની વાત કરી છે. તો આ જે થીમ છે યોગા ફોર વેલનેસ, વિઝડમ એન્ડ વર્લ્ડ પીસ, આ વખતની આ થીમ છે.
1: ખૂબ સરસ સાહેબ, આપે આ યોગ વિશે અમારા શ્રોતા મિત્રોને માહિતી આપી. મિત્રો, યોગ એટલે આપણા આત્મા છે એને ઓળખવાનો આમ તો કહી શકાય. અને યોગમાં આપણે આસનોની વાતો કરી, પ્રાણાયામની વાતો કરી, એના લાભાલાભ વિશે જાણ્યું. તો મિત્રો, આપ જ્યારે આખું વિશ્વ યોગ અપનાવી રહ્યું છે, તો આપણે પણ યોગને અપનાવીએ, એના ફાયદા લઈએ અને આપણે સ્વસ્થ બનીએ અને આપણા દેશને પણ સ્વસ્થ રાખીએ. ડૉક્ટર હેમિલ પટેલ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા શ્રોતા મિત્રોને યોગ વિશેની ખૂબ જ લાભકારી જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ સર,
1: ધન્યવાદ.
2: શ્રોતાઓ, હમણાં જે આપ સાંભળી રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં પારડી આયુર્વેદિક હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉક્ટર હેમિલ પટેલની હરેશ પટેલે લીધેલી મુલાકાત. આ છે આકાશવાણી દમણ.
3: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
4: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
3: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
5: ITI Admission 2026-27.
6: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू.
5: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtedinhdd.in.
6: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026. हायर एवं टेक्निकल एजुकेशन विभाग
5: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी.
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતાઓ, હવે સાંભળીએ શંકર મહાદેવનના સ્વરમાં યોગ એન્થમ.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ,
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો, ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ITI એડમિશન 2026-27.
4: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાન દાદરા નગર હવેલી ઓર દમન દીવ મેં પ્રવેશ પ્રક્રિયા શરૂ.
5: ITI મેં વિભિન્ન કોર્સ મેં પ્રવેશ કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
4: પ્રવેશ કી અંતિમ દિનાંક 10 જુલાઈ 2026. હાયર એવમ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ
5: દાદરા નગર હવેલી ઓર દમન દીવ દ્વારા જારી.
6: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ.
7: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR, यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान. मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं.
8: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे.
7: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं.
8: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी.

0: આ કૃપાબેન, આવું મસ્ત બધું, આટલું બધું સાઉન્ડ નું અવાજ સાંભળીને ને મને એકદમ શાંતિ થઈ ગઈ.
1: હા, અને માઇન્ડ આમ રિલેક્સ થઈ ગયું ને એવું લાગે છે. અટલબેન,
0: ઘણી વાર એવું થાય ને કૃપાબેન કે આપણે એટલી બધી આપાધાપી હોય ને જીવનમાં કે શાંતિથી બેસવાનો સમય નથી.
1: હા, અને દોડધામ ભરી આપણી જિંદગી થઈ ગઈ છે ને, એમાં સૌથી વધારે ભોગ લેવાનો હોય ને તો માનસિક શાંતિનો છે.
0: અને શરીર અને મન બંને જોડાયેલા છે. જો મન સારું ન હોય ને તો શરીર ઉપર અસર કરે, અને શરીર સારું ન હોય તો મન ઉપર અસર થાય.
1: અને હવે આમ જોઈએ ને તો અટલબેન, લોકો થોડા જાગૃત તો થયા છે, અને શરીરની સ્વાસ્થ્ય માટે, મનની શાંતિ માટે પ્રયત્નો તો કરતા હોય છે બધા. જેમ કે કોઈ વોકિંગ કરે, કોઈ કસરત કરે, કોઈ યોગ કરે,
0: ધ્યાન કરે.
1: અને એક બીજું એક પણ પરિબળ છે અટલબેન, કે જે છે સંગીત. કોઈ મનગમતું આપણે સંગીત સાંભળીએ ને તોય મનને એક પ્રકારની શાંતિ અને એક આમ રિલેક્સેશન નો અનુભવ થાય છે.
0: તો મને લાગે છે આપણી બહેનો સમજી જ ગયા છે કે આજે આવી જ કંઈક વાત આપણે સહયરમાં કરવાની છે. આજે આપણે કૃપાબેન વાત કરવાની છે નાદ યોગની.
1: વાહ,
0: આપણને એમ થાય કે યોગ છે એ ખાલી શરીર માટે છે અને નાદ છે એ મન માટે છે, પણ એવું નથી. બંનેનું એક કોમ્બિનેશન કરીએ ને તો જીવનમાં હાર્મોની કે સંતુલન આવે.
1: વાહ,
0: અને આ માટે આપણે જે મહેમાનને આમંત્રણ આપ્યું છે તે પણ આવી ગયા છે.

0: અને સાથે સાથે પોતાના સાઉન્ડ બાઉલ્સ લાવ્યા છે અને એ સાથે વગાડે છે. મિત્રોને સંભળાતું હશે પાછળ. તો મિત્રોના પરિચય પણ આપી દઈએ. ડોક્ટર જિજ્ઞાસા કુલકર્ણી. જિજ્ઞાસાબેન યોગાચાર્ય પણ છે અને સાથે સાથે સાઉન્ડ થેરેપીના માસ્ટર પણ છે, ટ્રેનર પણ છે. ભારત જ નહીં, વિદેશોમાં પણ જઈને લોકોને આ જે એક વિદ્યા છે, સંગીત થેરેપી છે, એ શીખડાવે છે.
1: વાહ. તો જિજ્ઞાસાબેન, આપનો આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર
0: જિજ્ઞાસાબેન. સૌથી પહેલા તો આ જે શબ્દ છે નાદ યોગ, અમને એમાં રસ પડ્યો છે કે આ શબ્દને આપ કેવી રીતે પરિભાષિત કરશો?
2: તો આ જે નાદ યોગ શબ્દ છે એને આપણે બે શબ્દને અલગ કરીએ. તો પહેલો શબ્દ આવશે નાદ. નાદ એટલે સાઉન્ડ, અવાજ, અને વાઇબ્રેશન પણ કહી શકાય. અને યોગ મીન્સ યુનિયન. યુનિયન એટલે જોડાણ.
1: બરાબર.
2: જોડાણ એટલે આત્માનું પરમાત્મા સાથેનું, ખરું?
0: જી.
2: પણ સૌથી પહેલા તો આપણા પોતાના સાથેનું જોડાણ, શરીર, મન અને શ્વાસ, એનું એક લય થવું એટલે યોગ. અને નાદ દ્વારા આ એક લય ખૂબ જ સરળતાથી સાધી શકાય છે. તો એટલે કહેવાય નાદ યોગા. અને અવાજની, નાદ એટલે અવાજ, તો અવાજની આપણા ઉપર અસર થાય જ છે ને. એક બાળક ખડખડાટ હસતું હોય તો આપણે પ્રફુલ્લિત થઈ જઈએ, આનંદમાં આવી જઈએ. કોઈ આપણને કડવા શબ્દો કહે ને તો શું થાય? તરત જ મન ખાટું થઈ જાય, હે ને, દુઃખ લાગી જાય. અને કોઈ આપણને પ્રેમ ભર્યા શબ્દો કહે તો કેટલું અદ્ભુત, આપણને એકદમ આપણે શાંત થઈ જઈએ, ખુશ થઈ જઈએ. તો આ જ અવાજની આપણા ઉપર અસર છે. અને અહીંયા તો નાદ યોગા એટલે સાઉન્ડ સાથે એક હાર્મની કરવી, એની વાત કરી રહ્યા છીએ આપણે.
1: જી. તો આજે આપે વાત કરી સાઉન્ડ અને ધ્વનિ, જેનાથી આપણે લગભગ આખો દિવસ ઘેરાયેલા જ હોઈએ છીએ. વિવિધ પ્રકારના ગમતા અને અણગમતા અવાજો આપણને કાને પડતા જ હોય, તો એનો આપણા જીવનમાં આમ જોઈએ ને તો એક ખાસ રોલ છે. તો એનું મહત્વ શું છે એ વિશે થોડી વાત કરો.
2: તમે ખૂબ સુંદર વાત કરી કે આપણે આસપાસના ઘોંઘાટ ભર્યા વાતાવરણમાં પણ હોઈએ અને ક્યારેક પોતાની સેલ્ફ સાથે જોડાઈ જઈએ તો શાંત પણ હોઈએ.
0: જી.
2: તો અલગ અલગ અવાજોની આપણા ઉપર અસર થાય જ છે, બરોબર? તો હવે આ જે અવાજની અસર થાય છે, પણ એક જાગૃતિ સાથે જ્યારે આપણે આ નાદ યોગ સાથે જોડાય તો એની અદ્ભુત અસર આપણા મન ઉપર થાય છે.
0: જી.
2: જે મન બહુ ક્ષણિક માં અશાંત થઈ જાય અને ક્ષણમાં શાંત થવાની ક્ષમતા પણ ધરાવે છે.
0: જી.
2: તો આ જ મનને નાદ યોગા દ્વારા, એટલે કે તમે કોઈ મંત્ર ચેન્ટિંગ કરો છો અથવા કોઈ મ્યુઝિક સાંભળો છો, અને હમણાં તમે જે આ સાઉન્ડ ઓફ સિંગિંગ બોલ એટલે કે આ ધ્વનિ સાથે જોડાણા, તો આપે કહ્યું કે કેટલું મન શાંત થઈ ગયું. તો એના દ્વારા જાગૃતિ સાથે જો પોતાના માટે એક પ્રયાસ કરવામાં આવે, અને એ પ્રયાસ કેવો, નિરંતર, કે રોજ 10 મિનિટ જો આપણે આ આસપાસના વાતાવરણની સતત આપણા ઉપર અસર થઈ રહી છે તો એમાંથી એક થોડોક સમય આપણે કાઢી લઈએ કે 10 મિનિટ 15 મિનિટ, અને ઓમ ચેન્ટિંગ સાથે કે આવી કોઈ પણ મંત્ર સાથે આપણે જોડાય અને શાંતિથી બેસીને એનું શ્રવણ કરીએ અથવા મનન કરીએ, બોલીએ, તો એની આપણા ઉપર અસર જરૂરથી થાય છે.
0: જિજ્ઞાસાબેન, આપે સિંગિંગ બાઉલની વાત કરી, તો આ સિંગિંગ બાઉલ શું છે, કેવી રીતે આપણા શરીર ઉપર કામ કરે છે?
2: હવે આ જે સિંગિંગ બાઉલ છે ને, એ 7 ધાતુના બનેલા બાઉલ છે કે જેને આપણે જેને આમ સ્ટ્રાઇક કરીએ તો એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો આ ધ્વનિની આપણે વાત થઈ જ હમણાં કે ધ્વનિની આપણા ઉપર અસર થાય જ છે. તો આ એટલો પ્યોર ધ્વનિ છે કે જેમ આપણે વાતાવરણમાં આપણે પ્રકૃતિ સાથે જોડાઈએ તો પક્ષીઓનો કલરવ, નદીઓનો વહેવું, એની જેમ આપણા ઉપર અસર થાય છે ને, આપણું મન ઓટોમેટિક શાંત થઈ જાય છે, એવી જ રીતે આ જે સાઉન્ડ ઓફ સિંગિંગ બોલ જે છે એ આપણા મનને શાંત કરે છે. અને સાથે સાથે અમે આના ઉપર વૈજ્ઞાનિક ઘણા બધા રિસર્ચ પણ કરેલા છે કે આની બ્રેઇન ઉપર શું અસર આવે. તો એ બ્રેઇનને બહુ જ 6 થી 7 મિનિટ એવા ટૂંકા ગાળામાં બીટા સ્ટેટમાંથી આલ્ફામાં લઈ જાય છે, એટલે એક ધ્યાનસ્થ અવસ્થામાં લઈ જાય છે. તો આ જે આપણે એમ કહીએ કે ધ્વનિ તરંગો દ્વારા સારવાર, કે જેને આપણે સાઉન્ડ હિલિંગ અથવા નાદ યોગા મેડિટેશન વિથ સિંગિંગ બોલ તરીકે જેને ઓળખીએ છીએ, એ ખૂબ જ સરળતાથી મન શાંત કરી દે છે. અને જેવું મન શાંત થાય ને, એટલે આપણે હાયર કોસ્મિક એનર્જી સાથે ઓટોમેટિક જોડાઈ જઈએ. બરાબર, આ જ સાયન્સ છે આની પાછળનું.
0: તો જિજ્ઞાસાબેન, હવે બધાના પાસે તો આ બાઉલ નથી, અથવા બધાને આવું આવડતું પણ નથી વગાડતા, તો એવી જે બહેનો છે અથવા એવા જે મિત્રો છે, એ કેવી રીતે આને પોતાના જીવનમાં સમાવી શકે?
2: બીજું આમાં આપણે આજે છે ને બે અલગ અલગ પદ્ધતિ સમજીએ.
1: જી,
2: એક તો બધા જ ઓમ મંત્રનું ચેન્ટિંગ જનરલી આવડતું જ હોય છે. તો આમાં શું કરશું, આપણે કોઈ પણ પદ્માસન, સુખાસન, અથવા તમે જો નીચે નથી બેસી શકતા તો ખુરશી ઉપર આરામથી બંને પગ જમીન ઉપર રાખી અને હાથ રિલેક્સ કરી, આંખ બંધ કરી અને ફોનને ફ્લાઇટ મોડમાં અથવા સાયલન્ટમાં મૂકી અને આપણે બેસવાનું છે. ફક્ત 10 મિનિટ, ભલે તમે 10 મિનિટનું એક ડીપ મૂકી દો, એલાર્મ મૂકો, ત્યાં સુધી તમારે શું કરવાનું છે, કમર ગરદન સીધી રાખી અને ઓમ મંત્રનું ઉચ્ચારણ કરીશું. હવે આમાં શું થાય કે આપણે પહેલા શ્વાસ ભરીશું, પછી શ્વાસને છોડતા છોડતા મંત્રનું ઉચ્ચારણ કરીશું. આવું આપણે 10 મિનિટ સુધી કરી શકીએ. પણ અત્યારે આપણે જો આપણે કરવું હોય તો 3 વાર આપણે સાથે આ ઓમ મંત્રનું ઉચ્ચારણ કરી શકીએ, જેમાં આપણે ઓમ મંત્રને આ, ઉ અને મ એ 3 અક્ષરમાં ડિવાઈડ કરીશું અને જ્યારે તમે શ્વાસ ભરો ત્યારે મોઢું પૂરું ખોલી અને પહેલા આ મંત્રનું ઉચ્ચારણ કરીશું, આ શબ્દ બોલીશું. હવે જ્યારે એમાં એ અક્ષર જ્યારે બોલતા હોય આ, ત્યારે ધ્યાન નાભીથી ઉપરની તરફ ખેંચવાનું છે. પછી જ્યારે આપણું ધ્યાન છાતી ઉપર આવે ત્યારે ઉ, અને પછી હોઠ બંધ કરીને ગળાથી મ કાર કરવાનો છે. અને ત્યારે કમ્પ્લીટ એટેન્શન તમે જે બોલી રહ્યા છો એ સાઉન્ડ ઉપર અને અંદર ઉભા થતા વાઇબ્રેશન ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. ખૂબ જ સરળ છે. અને એમ કહેવાય ને કે નાદ બ્રહ્મ, સાઉન્ડ ઇઝ ગોડ, સાઉન્ડ ઇઝ ક્રિએટર. અને આ જે ઓમ મંત્ર છે એ તો સૃષ્ટિનો ફર્સ્ટ સાઉન્ડ છે, જેને પ્રણવનાદ તરીકે પણ ઓળખાવેલો છે. તો આપણે એને કેવી રીતે ઉચ્ચારણ કરવું એ સમજશું. તો ચલો, બધા જ જે આ સાંભળી રહ્યા છે ને, એ કમર ગરદન સીધી અને કમ્ફર્ટેબલ પોસ્ચરમાં બેસી જઈએ, આંખ બંધ કરી દઈએ અને ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન. હવે ધીરેથી લાંબો ઊંડો શ્વાસ ભરો.

ફરી એકવાર શ્વાસ ભરો, ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન, અને શ્વાસને છોડતા છોડતા આ ઉ મનું ઉચ્ચારણ કરીશું.

0: त्वं शक्ति त्रयात्मका ओम। आज ईश्वरनी जे शक्ति छे ने, चैतन्य शक्ति, ए अपनी अंदर इच्छा शक्ति, ज्ञान शक्ति अने क्रिया शक्ति ना रूप में प्रवाहित थई रही छे। आ रीते आपणे 6 मिनिट 10 मिनिट ओम मंत्रनु उच्चारण करीशुं अने पछी पूरु ध्यान ए ऊर्जा उपर ज राखी, एटले शरीर उपर ज राखीने आपणे शांत थई जशुं, रिलैक्स थई जशुं।
1: वाह कृपाबेन, मने तो एम ज थयुं के हुं कंई बीजी दुनियामां पहोंची गई छुं।
2: ખૂબ આમ અલગ જ અનુભૂતિ થઈ હોય ને,
1: વિચારો બંધ થઈ ગયા।
2: હા, મુખ્ય વાત એ છે કે આપણે કરી નથી શકતા, ગમે તેટલો પ્રયત્ન કરીને તો વિચાર જે વમળો છે ને એમાંથી બહાર નીકળવું ખૂબ જ અઘરું છે।
0: હવે જો આપે બહુ જ અદ્ભુત વાત કરી, જનરલી બહારના ઘોંઘાટથી કે બહારના આસપાસના અવાજોથી આપણે અવેર છીએ કે આપણને આ અવાજ ગમતો નથી અથવા આપણે ગમે એવું મ્યુઝિક સાંભળી લઈએ, પણ અંદર સતત એક અવાજ ચાલ્યા કરે છે, હે ને? એને શું કહેશું આપણે? વિચાર, ઘોંઘાટ, સતત અને સતત વિચારો ચાલ્યા જ કરે છે, તો આ અંદરનો અવાજ છે। અને એ જો અંદરના અવાજને આપણે ઓળખી લઈએ, જેને કહેવાય યોગના સંદર્ભમાં સ્વાધ્યાય, કે અંદર શું ચાલી રહ્યું છે, કોઈએ મને કંઈ કીધું અને અંદર એવો વિચાર આવ્યો કે આ લોકો કોઈ મને સમજતા નથી, મારું કોઈ ધ્યાન નથી રાખતું, મને કોઈ પ્રેમ નથી કરતું, આવા વિચારો સતત અને સતત અંદર ચાલ્યા કરે, તો જો એ વિચારોને ઓળખી જઈએ તો ખબર પડે ને કે જે હું બીજા પાસે અપેક્ષા રાખું છું એના કરતા હું મારી જાતને જ પ્રેમ કરું તો, અને જે ઈશ્વર હર ક્ષણે આમ જોવા જાઓ તો એક મિનિટમાં કેટલા હાર્ટબીટ ચલાવે છે, આપણે કાંઈ પણ ખાઈ છીએ તો પાચન કરીએ છીએ, તો મારી સાથે કોઈ નથી એની બદલે હર ક્ષણ ઈશ્વર મારી સાથે છે એવો નાદ અંદર ઉભો કરીએ, તો આ અવાજને ઓળખીએ, આ વિચારોને ઓળખીએ અને એ વિચારોને સમજીએ કે મને કેમ આવા વિચારો આવે છે। ઘણી વાર એવું હોય કે ફાઇનાન્શિયલ ઇન્સિક્યોરિટી હોય કે પૈસાની તકલીફ ચાલી રહી છે, તો એ વિચારો સતત આવે કે મારું શું થશે, અમારો પરિવાર કેવી રીતે ચાલશે, તો એ ક્ષણે જો અટકી જઈએ એ વિચારોને, એમ કહીએ સ્ટોપ, અને દરેકના જીવનમાં એવા અનુભવ થયા જ હોય છે કે છેલ્લી મિનિટે કોઈ આવી અને આ મદદ કરી દે અથવા ગાઈડ કરી દે,
2: બરાબર,
0: તો આપણે એવો મેસેજ આપી દઈએ તો કે હું તને સરેન્ડર થાઉં છું, હે કૃષ્ણ તું મારું ધ્યાન રાખજે, બરાબર। તો આ વિચારોને આપણે જો એ અવાજને આપણે નેગેટિવમાંથી પોઝિટિવથી રિપ્લેસ કરી નાખીએ, સમજીને, તો આખું જીવન છે ને આનંદમય થઈ જાય, તો એને પણ નાદ યોગા જ કહી શકાય। જીવનમાં જાણતા જાણતા ડર લાગતો હોય કોઈ પણ નાની મોટી બાબતોનો, તો ડર શેનો છે એને ઓળખીએ અને પછી એને એક વિશ્વાસથી રિપ્લેસ કરીએ કે હર ક્ષણ ઈશ્વર તું મારી સાથે જ છો।
1: એટલે આપણા વિચારો પ્રત્યે જાગૃત રહેવાની વાત છે, અને જેમ આપણે કેમ ઘરનું ધ્યાન રાખીએ છીએ કે કોઈ અજાણ્યું વ્યક્તિ ઘરમાં ન ઘૂસી જાય, એમ આપણે મનની પણ ચોકીદારી કરવાની જરૂર છે,
2: બરાબર,
1: કે ભાઈ કોઈ અનગમતો થોટ કે કોઈ નેગેટિવ થોટ એ આપણા અંદર ન આવે। આપણે જે વાત કરી ઓમકારની, તો હમણાં હું ઘણી વાર આમાં જોતી હોઉં છું ઇન્ટરનેટ ઉપર, તો હમિંગ ઉપર ઘણા લોકોને મેં જોયા છે, ઇવન જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એ લોકો પણ એમ કહે છે કે કાંઈ નહીં તો કારમાં બેઠા જાઓ તો એમ કરતા રહ્યો, એના કારણે તમારી જે વેગસ નર્વ છે એ એક્ટિવેટ થશે।
0: બહુ જ અદ્ભુત વાત કરી અટલબેન તમે, અને આ જે હમિંગ સાઉન્ડ, જેને આપણે યોગની ભાષામાં જેને ભ્રામરી પ્રાણાયામ કહીએ છીએ, તો આ ભ્રામરી પ્રાણાયામ ઉપર એટલા બધા રિસર્ચ થયા છે કે એની આપણા ઉપર શું અસર આવે છે। તો એક ENT સર્જને ભ્રામરી પ્રાણાયામ ઉપર રિસર્ચ કર્યો અને એને જોયું કે જ્યારે તમે આવી રીતે ટ્રાફિકમાં ફસાઈ જાઓ કે તમે કારમાં બેઠા છો, સ્ટ્રેસમાં છો, તો ગુનગુનાવો, તો શું થાય છે, તો કે આપણા ન્યુરોન્સ એ રિલાક્સ થાય છે અને પેરાસિમ્પથેટિક સિસ્ટમ કે જેને રિલાક્સેશન તરફ લઈ જાય છે આપણને, એ એક્ટિવ થઈ જાય છે, જેને આપણે વેગસ નર્વ પણ એક્ટિવ થવું એ કહી શકીએ। તો આ બહુ પાવરફુલ ભ્રામરી પ્રાણાયામ છે કે હમિંગ સાઉન્ડ નાવલા ઉપર છે, અને જે શ્વેતા અડાતિયાજી જેણે ન્યુરો સાયન્ટિસ્ટ, એને આના ઉપર ઘણા બધા રિસર્ચ કર્યા છે કે ખાલી 3 વાર કે 5 વારના ભ્રામરી પ્રાણાયામ અથવા હમિંગ સાઉન્ડથી આપણું મન રિલેક્સ થઈ છે અને બ્રેઇન પીસફુલ સ્ટેટમાં જાય છે, એને કહીએ કે આલ્ફા સ્ટેટમાં શિફ્ટ થઈ જાય છે। આ પણ એક સરસ ટેકનિક છે કે જેને બહુ સરળતાથી શીખી શકાય, જો આપ કયો તો આપણે એના ઉપર પણ શીખીએ।
1: જી,
0: તો એમાં શું કરવાનું છે, અગેઇન તમે સુખાસન ઓર પદ્માસન કોઈ પણ એક રિલેક્સ પોશ્ચરમાં બેસી જઈએ, કમર ગરદન સીધી રાખવાની છે. આપણે છે ને બ્રાહ્મણી પ્રાણીમાં લોકો મ નો સાઉન્ડ કરતા હોય છે, પણ આ જે શબ્દ છે ને ઇટ સેલ્ફ ઇન્ડિકેટ ભ્રામરી મીન્સ ભમરો, ભમરા જેવું સાઉન્ડ કરવાનું છે. તો જો અમે એને બરોબર સાંભળીએ ને તો એ ન સાઉન્ડ છે, ન.
1: અચ્છા,
0: એમાં શું કરવાનું, શ્વાસ ભરવાનો. હવે સપોઝ આપણે 4 સેકન્ડ શ્વાસ ભરીએ છીએ તો 8 સેકન્ડ આપણે ડબલ રેશિયોમાં હમિંગ સાઉન્ડ, ન નો સાઉન્ડ કરવાનો છે હોઠ બંધ રાખીને.
1: અચ્છા,
0: હવે આપણે બધા એક સાથે કરીશું. જે લોકો સાંભળી રહ્યા છો એ સરસ રીતે આંખ બંધ કરીને બેસી જઈએ, કમર ગરદન સીધી, બંને હાથની હથેળી ગોઠણ ઉપર અને હથેળી આકાશ તરફ, ચહેરા ઉપર એક સુંદર મુસ્કાન. આ બહુ જ જરૂરી છે જ્યારે આપણે કોઈ પણ યોગિક પ્રોસેસ અથવા ધ્યાન કરીએ ને, તો એકદમ રિલેક્સેશન, ફેસ ઉપર એક સ્માઇલ, કમર ગરદન સીધી, એક લાંબો ઊંડો શ્વાસ ભરો, છાતી ફૂલાવો, ફૂલાવો, પેટ ફૂલાવો, રોકો અને હવે સાથે હમિંગ સાઉન્ડ કરીશું, ન નો સાઉન્ડ હોઠ બંધ કરીને 8 સેકન્ડ.

પૂરું ધ્યાન કપાળના મધ્યમાં. ફરી એકવાર શ્વાસ ભરું. બ્રીધ ઇન, ટુ, થ્રી, ફોર, હોલ્ડ. અને શ્વાસને છોડતા છોડતા હમિંગ્સ આઉટ.

0: पूर्व ध्यान कपाळना मધ્યમાં શાંત હોવું, સ્વસ્થ હોવું અને પ્રસન્ન હોવું એ આપણો સ્વભાવ છે. અને આપણે શાંત થઈએ એટલે ઓટોમેટિક આપણે ચૈતન્ય ઉર્જા સાથે, ઈશ્વરીય શક્તિ સાથે જોડાઈ જ જઈએ છીએ. અને આ શાંત અવસ્થામાં આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આટલું સુંદર જીવન દેવા માટે અમે તારા આભારી છીએ. મને આટલો સરસ પરિવાર આપવા માટે હું તારા આભારી છું. હર ક્ષણ હર પર અમને પ્રોટેક્શન કરવા માટે, ગાઈડન્સ કરવા માટે અને સપોર્ટ આપવા માટે હે ઈશ્વર અમે તારા આભારી છીએ. જ્યારે કોઈ પણ વાર તમને એવું થાય કે મન વિચારો બહુ જ વધી ગયા છે તો કાંઈ જ ન કરો, નિર્ણય નથી લેવાતો, તો ફક્ત થોડું પાણી પી, મોઢું ધોઈ અને શાંતિથી કોઈ જગ્યા ઉપર બેસી જાઓ મોબાઈલ સાયલન્ટ કરીને. અને આવી રીતે 5 મિનિટ 6 મિનિટ હમિંગ સાઉન્ડ કરો અને એક ચમત્કારિક ફેરફાર તમે જોઈ શકશો. અને આ છે યોગની તાકાત. ક્યારેય પણ તમને મથું પણ ભારે લાગતું હોય ને તો ત્યારે પણ તમે આ કરી શકો છો.
1: અચ્છા,
0: એકદમ શાંતિથી ખાલી એક શિફ્ટ જ લેવાનો છે, એક ભાગદોડ વાળી જીવનમાંથી. હવે ધારો કે કોઈ ઓફિસમાં કામ કરે છે મહિલાઓ, અત્યારે તો બહેનો અલગ અલગ ઘણી બધી જગ્યાએ કામ કરી રહ્યા છે, તો એમાં પણ 5 મિનિટ શાંતિથી બેસીને આ કરી શકાય.
1: એટલે આજના સમયમાં એમ કહીએ ને કે આપણું આઈક્યુ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ ઘણું વધી ગયું છે સર્વેનો, પણ ઇમોશનલ ક્વોશન્ટ છે ને એ ઘટતું જાય છે, કે તમારા લાગણીઓને કેમ બેલેન્સ કરવી એ લોકો ભૂલતા જાય છે. અને એના કારણે ઘણી બધી તકલીફો ડિસ્ટર્બન્સ આવે છે, સંબંધોમાં પણ આવે છે અને રોજિંદા જીવનમાં પણ આવે છે. તો એના માટે એક આટલો પ્રયત્ન આપણે કરીએ ને અટલબેન, તો એ ઘણું એક બેલેન્સ થઈ જાય આપણા જીવનમાં.
0: બહુ સાચી વાત છે, કારણ કે આજકાલ છે ને એકબીજા માટેનો સમય નથી, બરોબર? એટલે અને બીજું કે એકબીજા સાથે જ્યારે આપણે ભાવથી જોડાય તો અપેક્ષાઓ વધારે હોય છે કે આ મારા હસબન્ડ છે કે મારા પતિ સાથે, મને એને આટલું તો કરવું જ જોઈએ, મારી ફ્રેન્ડ છે એને મને ફોન કેમ ના કર્યો. પણ આ બધાની વચ્ચે એક હંમેશા ગ્રેટિટ્યુડ ના ભાવમાં રહીએ કે જે ક્ષણ મળી ત્યારે આપણે આનંદ કરી લઈએ. બધા ભેગા થયા છે તો અપેક્ષા વગરના આ ક્ષણને માણી લઈએ, બરોબર? અને રોજ સવારે ઉઠતા વેત જ ઈશ્વર સરસ જીવન આપ્યું, આભાર, અને આજના મસ્ત દિવસ માટે તારો આભાર એડવાન્સમાં. અને સૂતી વખતે જે કઈ ઘટનાઓ થઈ એને પણ આપણે ભાવથી, જે કઈ ઘટનાઓ ઘટી એમાં આપણી ભૂલ હોય તો માફી માંગુ છું અને બીજાને માફ કરી, અને આવી રીતે ઓમ ચેન્ટિંગ અને હમિંગ સાઉન્ડ કરી અને જો સુઈ જઈએ તો મસ્ત, ઈશ્વર તો ઊંઘ આપે જ છે.
2: હવે જિજ્ઞાસાબેન, આપ આ જે સાઉન્ડ બાઉલ છે એની ટ્રેનિંગ આપવા દેશ વિદેશમાં પણ જાઓ છો, તો કેવા કેવા અનુભવ આવે છે એ કઈ એકાદ વાત કરો કે લાઈફમાં કેવી રીતે પરિવર્તન આવે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ યોગ સાથે કે નાદ સાથે જોડાય છે.
0: મારી પાસે છે ને દુબઈમાં એક વ્યક્તિ આવી હતી કે એમને સમહાવ કઈ ફાઇનાન્શિયલ બહુ મોટો લોસ થયો હતો, એને સુસાઇડલ એટેમ્પ કરવા ગયા હતા. હવે મારે આ નથી જીવવું અને આટલું હું કેવી રીતે કવર અપ કરી શકીશ. હવે સમહાવ કોઈ એના ફ્રેન્ડે સજેસ્ટ કર્યું ને એ આ થેરપી માટે આવ્યા. ફર્સ્ટ સેશન જ્યારે કમ્પ્લીટ થયું અને ઊભા થયા ત્યારે એને એમ થયું કે મેં મારી જીવનની બહુ મોટી ભૂલ કરી, એ રિયલાઇઝ થઈ જવું. આ જ સૌથી મોટી વાત છે ને કે આપણે ઘણી વાર જીવનમાં ભૂલો કરતા હોય પણ એ રિયલાઇઝ થઈ જવું કે મેં આ બહુ મોટી ભૂલ કરી. જો મારી પાસે જીવન છે તો હું આ બધી જે બદલાતી પરિસ્થિતિ કે ફાઇનાન્શિયલ લોસમાંથી હું બહાર નીકળી શકું છું અને ઈશ્વરની શક્તિ આપે જ છે. તો એ વિઝડમ છે ને, એ વિઝડમ આવી જ આવી, એ આના દ્વારા બહુ અદ્ભુત કામ થાય છે. અને આ એક આની ફ્રિક્વન્સી છે સાવર ઓફ વિઝડમ, સાવર ઓફ લવ. એટલે એવા મેજર ટ્રાન્સફોર્મેશન જોયા છે કે ઘણા લાઈફમાં એવા ટ્રોમા હોય કે એના ઉપર કોઈએ રેપ કર્યો તો એ લેડી પોતે બહાર નીકળી ગઈ, પોતે બહુ સારી પોસ્ટ ઉપર કામ પણ કરતી હતી પણ સબકોન્શિયસમાં સ્ટોર હતું,
2: અંદર દબાઈ.
0: આવી ઘણી બધી ઘટનાઓ હોય કે જાણતા જાણતા આપણી ઉપર કોઈ એવું કામ થઈ ગયું કે જે આપણે નહોતું ગમ્યું, તો એ સપ્રેસ જે સબકોન્શિયસમાં એવું દબાયેલી જે વસ્તુઓ છે એ રિલીઝ કરવામાં સાઉન્ડ બહુ જ અદ્ભુત કામ કરે. એટલે આ નાદ યોગા મેડિટેશન બહુ પાવરફુલ કામ કરશે. જો સિંગિંગ બહુ સાથે જોડાઈ શકીએ તો પણ બરોબર છે, પણ નહીં તો કંઈ જ નહીં. લાઈફમાં ફક્ત 10 મિનિટ પોતાના માટે કાઢવાની છે, અને સૂતા પહેલા ગમે ત્યારે સર શાંતિથી બેસીને આ નાદ યોગા મેડિટેશન કરીએ તો એની ઇફેક્ટ આપણા ઉપર જરૂરથી આવશે.
1: તો અટલબેન, આમ જોઈએ ને તો આટલું બધું અઘરું નથી હો આજે આપણે વાત કરીને, તો થોડો સમય આપણે કાઢીને જીવનશૈલીનો ભાગ બનાવીશું ને તો એક મોટો ફેરફાર આપણા જીવનમાં અને આપણી વ્યક્તિત્વમાં પણ જોવા મળશે, અને આપણામાં ફેરફાર આવે એટલે આજુબાજુની જોડાયેલી વ્યક્તિઓમાં તો આવવાનો જ છે.
2: બિલકુલ.
1: તો આ આટલી સરસ આપે વાત કરી જિજ્ઞાસાબેન, તો ખાસ એક મહિલાઓ જે આપણે સાંભળી રહી છે એના માટે આપ કોઈ સંદેશ આપશો ખાસ? કારણ કે અત્યારે કેવું છે કે બેલેન્સ કરવામાં ઘણીવાર મહિલાઓ પોતાનું ધ્યાન નથી રાખતી.
0: એક જ વાત હું કહીશ કે દરેક મહિલાઓએ 24 કલાકમાંથી પોતાના માટે એક સમય કાઢવાનો છે, મી ટાઈમ. અને પોતાના માટે સમય એવી રીતે અને એ જે ક્ષણ છે એમાં બસ આનંદથી આ નાદ યોગા સાથે જોડાય, અને જો એ પોતાના સેલ્ફ સાથે કનેક્ટ થાય તો હર ક્ષણ હર પળ આનંદથી અને પ્રસન્નતાથી જીવી શકાય. અને એ માટે હું દરેકે દરેક મહિલાઓને હું વિશ કરીશ કે પોતાના માટે સમય કાઢો.
2: ખૂબ સરસ વાત કરી, અને મને લાગે છે કે ડૉક્ટર જિજ્ઞાસા કુલકર્ણી સાથે ઘણા મિત્રોને ઈચ્છા હશે કે વાત કરે અથવા માર્ગદર્શન મેળવે. તો જિજ્ઞાસાબેન, આપનો નંબર અમે મિત્રોને આપી દઈએ.
0: હા, ચોક્કસ.
2: એમનો નંબર છે 6351 6351 971 971 620 620,
1: એટલે કે 6351 97 16 20.
2: ખૂબ સરસ મજાની વાત થઈ. હવે ગીત સાંભળવાનો સમય નથી. જિજ્ઞાસાબેનને કહીએ કે એક નાનકડું એક ટુકડો અમે સાઉન્ડ હિલિંગનો આપે, અને પછી આપણે મિત્રોની વિદા લઈએ.
0: એક લાંબો ઊંડો શ્વાસ

ધીરે ધીરે શ્વાસને છોડતા છોડતા શરીરના એક એક અંગોને ઢીલા છોડી દઈએ, રિલેક્સ છોડતા જઈએ. આ નાદ સાથે જોડાતા જઈએ, શાંત

આ નાદની સાથે જોડાતા જોડાતા શાંત થઈ જઈએ, આપણી આઈડેન્ટિટીને છોડી દઈએ કે હું સ્ત્રી છું, કે હું એક માતા છું, હું પત્ની છું, આવી કોઈ પણ આઈડેન્ટિટીને છોડીને ફક્ત પોતાની જાત

0: આપનો ખૂબ ખૂબ આભાર જિજ્ઞાસા બેન, સરસ વાતો તો કરી પણ સાથોસાથ અમને જે સાઉન્ડ હિલિંગ કોને કહેવાય એનો એક થોડુંક અમને કહી શકે ઝલક આપી.
1: હું પણ આપ સૌને આભારી છું આકાશવાણીને એની કે મને પણ આમ મોકો આપ્યો એના માટે.

0: થેન્ક યુ સો મચ.
1: તો આ સાથે જ અટલબેન કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે. કૃપા જીવરાજાની અને અટલ શર્માને આપો રજા. નમસ્કાર.
2: સહિયર બહેનો માટેનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 1 વાગે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.

આજે આપ બંસરી યોગેન્દ્રના સ્વરમાં સુગમ સંગીત સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આજે નીટ યુજી પુનઃ પરીક્ષા. કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.78 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કર્યું. અને ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. સમાચાર વિગતવાર. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની વિષયવસ્તુ છે વધતી ઉંમરની અસરોને રોકવા માટે યોગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના રેડ રોડ પર એક કાર્યક્રમમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે યોગ આપણને સંતુલિત જીવન જીવવામાં અને માનસિક સ્વાસ્થ્ય દ્વારા શારીરિક સ્વાસ્થ્યનો માર્ગ શોધવામાં મદદ કરે છે.
1: જીવન કો બેલેન્સ વે મે જીને કી કલા સિખાતા હૈ. યોગ હમે ડુ યોર ડોન્ટ સિખાતા હૈ. ઓર જબ હમ હમારે શરીર કો સહી ઢંગ સે ચલાના સીખ લેતે હૈ તો સ્વાસ્થ્ય હમારા સ્વભાવ બન જાતા હૈ. સાથીઓ, યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા. યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ.
0: મધ્યપ્રદેશના જબલપુરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ યોગ અભ્યાસ કર્યા. રાષ્ટ્રપતિએ કહ્યું કે યોગ ભારતની મહાન પરંપરાનું પ્રતીક છે જે સ્વસ્થ સંતુલિત અને અર્થપૂર્ણ જીવનનો માર્ગ બતાવે છે.
2: મેરા માનના હૈ કે યોગ સે જોડે સંસ્થાઓ કે નિષ્ઠાપૂર્ણ પ્રયાસો કે બલ પર યોગ જન જન તક પહોંચના ઓર સમસ્ત માનવતા કે કલ્યાણ કા આધાર સ્તંભ હૈ. મે સભી દેશવાસીઓ સે યે સંકલ્પ લેને કા આગ્રહ કરતી હું કે યોગ કો અપને દૈનિક જીવન કા અભિન્ન અંગ બનાયેંગે. એસા કરકે એ સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર ઓર સ્વસ્થ વિશ્વ કે નિર્માણ કે મહાન લક્ષ્ય મે અપના યોગદાન દેંગે.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું છે કે યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓએ પણ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ શાંતિપદ ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નહેરુ પાર્ક ખાતે, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોગ સત્રમાં ભાગ લીધો હતો. સમગ્ર ઉત્તર પ્રદેશમાં વિશેષ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજભવન ખાતે યોગ કર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાંસીમાં યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં સ્વદેશી રીતે નિર્મિત ભારતીય નૌકાદળના 3 જહાજો આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધન અને આઈએનએસ અગ્રે રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે જહાજ નિર્માણ ક્ષેત્રમાં ભારત એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યું છે. જહાજ નિર્માણ અને સમારકામને રાષ્ટ્રીય મિશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત તેના સમગ્ર દરિયાઈ ઇકોસિસ્ટમને મજબૂત બનાવી રહ્યું છે અને સાગરમાલા જેવી પહેલો આ વ્યાપક દ્રષ્ટિકોણનો ભાગ છે.
1: आज अपने पूरे मैरिटाइम इकोसिस्टम को सशक्त बना रहा है. इसलिए आज भारत अपने बंदरगाहों का आधुनिकीकरण कर रहा है, नई क्षमता तैयार कर रहा है, नई कनेक्टिविटी बना रहा है, नदी जलमार्गों का विस्तार कर रहा है, मल्टी मॉडल लॉजिस्टिक नेटवर्क विकसित कर रहा है. सागरमाला जैसे अभियान इसी व्यापक सोच का हिस्सा है.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે આજે ભારતનું સંરક્ષણ ઉત્પાદન ઝડપથી વધ્યું છે અને આપણી સંરક્ષણ નિકાસ પણ અભૂતપૂર્વ ગતિએ વધી રહી છે.
1: 2014 તક દેશ કા કુલ ડિફેન્સ પ્રોડક્શન 40,000 કરોડ રૂપિયા કે આસપાસ થા. આજ યહ બઢકર લગભગ 1,80,000 કરોડ રૂપિયા તક પહોંચ ગયા. ઓર સાથીઓ, એક તરફ દેશ મેં
3: रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है।
0: संरक्षण मंत्री राजनाथ सिंह कहूं आ जहाजों नौकादल में समावेश भारत की दरियाई क्षमताओं विकास में एक महत्वपूर्ण और ऐतिहासिक सीमाचिन्ह रूप साबित होते। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। સ્નાતક મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ પરીક્ષા આજે ફરી યોજાઈ રહી છે। 22,79,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। આ પરીક્ષા દેશના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં લેવામાં આવી રહી છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે। તેમણે કહ્યું, પરીક્ષા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે।
4: नीट आज पुनः परीक्षा होने जा रहा है। मेरा पूरा भरोसा है NTA के ऊपर, भारत की सभी राज्य सरकारों के ऊपर, जिला प्रशासन के ऊपर, भारत की शिक्षा जगत के ऊपर, विशेष करके भारत की विद्यार्थियों के ऊपर। आज लगभग 22 लाख विद्यार्थी नीट में बैठने वाले हैं। निर्भय होकर बैठे, चिंता मुक्त होकर बैठे, आप निश्चित रूप में अच्छा करोगे। विद्यार्थियों को मेरा ये अनेक अनेक शुभेच्छा है।
0: શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું કે 3 ભારતીય ધ્વજવાળા ટેન્કરો હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કરી સ્વદેશ પરત ફરી રહ્યા છે। આ ટેન્કરો 94 ભારતીય ક્રૂ સભ્યો સાથે 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યા છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે સરકાર ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેલ નેટવર્ક વિકસાવવાની યોજના ચાલી રહી છે। બીકાનેરમાં લાલગઢ સાબરમતી ટ્રેનને લીલી ઝંડી આપતા તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ લોકોને વધુ સારું રેલ જોડાણ પ્રદાન કરશે, એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત બનાવશે। તેમણે ઉમેર્યું કે રાજસ્થાનમાં 76,000 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। શ્રી વૈષ્ણવે આજે જયપુરથી ખાટીપુરા દરભંગા અમૃત ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે। કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે વિશ્વ ઊંટ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શેખાવતે કહ્યું કે ઊંટ માત્ર આજીવિકાનું સાધન નથી પરંતુ રાજસ્થાન અને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક પણ છે। ઊંટને રણનું વહાણ ગણાવતા તેમણે ઊંટના સંરક્ષણ માટે હાકલ કરી। ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને યજમાન શ્રીલંકા એ વચ્ચે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે। આ મેચ દામુલા સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે। શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે। છેલ્લા સમાચાર મુજબ ભારત એ 46 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા છે। અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સ સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે, જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થવાની અપેક્ષા છે। શ્રી વાન્સે કહ્યું કે બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દાઓ પર વાટાઘાટો માટે એક માળખું તૈયાર કરવામાં આવશે। દરમિયાન ઈરાની પ્રતિનિધિમંડળે કહ્યું કે લેબનોનમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલ્યા વિના વાટાઘાટો આગળ વધવી મુશ્કેલ બનશે। નોર્વેની પ્રાથમિક શાળાઓમાં જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ લગભગ સંપૂર્ણપણે પ્રતિબંધિત મૂકવામાં આવી રહ્યો છે। મોટા બાળકોના શિક્ષણમાં પણ તેનો ઉપયોગ મર્યાદિત કરવામાં આવી રહ્યો છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। દેશભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી। પીએમ મોદીના નેતૃત્વમાં કોલકાતા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ। પ્રધાનમંત્રી આજે કોલકાતામાં 3 સ્વદેશી નિર્મિત નૌકા જહાજો રાષ્ટ્રને સમર્પિત કર્યા। આજે નીટ યુજી પુનઃ પરીક્ષા કડક સુરક્ષા વચ્ચે દેશભરમાં 22.89 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। ક્રૂડ ઓઇલ લઈ ભારત આવી રહેલા 3 ટેન્કરોએ હોર્મુઝ સામુદ્રધુની સફળતાપૂર્વક પાર કર્યું અને ત્રિકોણ

0: એશિયા ક્રિકેટ શ્રેણીમાં ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે આજે ફાઇનલ મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી કા યે અહેમદાબાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ. લીજીએ અબ સુનતે હૈ ફૌજી ભાઈઓ કે લિયે કાર્યક્રમ જય ભારતી.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે પછીનું ગીત છે અભિજીત સાવંત અને સુનિધિ ચૌહાણના સ્વરમાં, ગીતકાર સમીર, સંગીતકાર હિમેશ રેશમિયા, અને ફિલ્મ છે આશિક બનાયા આપને.

કાર્યક્રમમાં હવે સાંભળીએ હરિહરન અને ચિત્રાના યુગલ સ્વરમાં અફલાતુન ફિલ્મનું ગીત.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: કાર્યક્રમના અંતમાં સાંભળીએ સૂરજમુખી ફિલ્મનું ગીત. સ્વર આપી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ. ગીત રચના અજય સ્વામીની, સંગીત શારદાનંદ તિવારીનું.

હમણાં જ આપે ભૂપેન્દ્રસિંહને સાંભળ્યા. ફિલ્મ હતી સૂરજમુખી. ગીત રચના અજય સ્વામીની અને સંગીત હતું શારદાનંદ તિવારીનું. આ ગીત સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. અત્યારે સાંજના 5:30 થઈ રહી છે. હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.

0: ચોમાસાની ઋતુમાં જૈવ વિવિધતાની સહાયથી તંદુરસ્તી જાળવવાના નુસ્ખા જાણવા બેઠેલા અમારા સૌ શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, ગઈકાલે અમે એક ઓળખીતા મિત્રની ખબર કાઢવા ગયા હતા.
0: સ્વાભાવિક છે કે સાથે મોસંબી, પપૈયા જેવા ફળો લઈ જ ગયા હોઈએ, પણ પછી સવાલ થયો કે માંદાની ખબર પૂછવા જતા ફળો જ કેમ લઈ જવાય છે?
1: એટલે કે ફળોની આ વિવિધતા આપણને વિવિધ બીમારીઓ મટાડવામાં મદદરૂપ કેવી રીતે થાય છે?
0: મિત્રો, તમારી જેમ અમારા મનમાં પણ આ સવાલો હતા જ. અલબત્ત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા આપણી વનૌષધિઓની જાણકારી આપતી પુસ્તિકાઓ પ્રગટ કરાય છે, પણ અમારે તો ફળો વિશે જ જાણવું હતું.
1: એટલે અમે વૈદ્ય ઋષિકેશ ઉપાધ્યાયને ફરી એક વખત ગીર ફાઉન્ડેશન બોલાવ્યા. આજે એમણે એ વિશે જ સમજાવ્યું છે. આવો સાંભળીએ.
0: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર, કેમ છો?
0: બસ મજામાં.
1: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર, નમસ્કાર.
0: તરુભાઈ, આજે ફરી પાછા ઋષિકેશ ઉપાધ્યાય આપણી સાથે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અને આજે અત્યારે જે સિઝન છે, કેરીની સિઝન છે, બસ હવે જવાની તૈયારીમાં છે, છતાં પણ આપણને એમ થાય કે કેરી આઈ આઈ આઈ, પણ હવે જાય નહીં, કોઈને ગમે નહીં, વરસાદ પડે તો. અને કેરીની સાથે સાથે ફાલસા, રાયણ, જાંબુ, ઘણા બધા ફળો આ સિઝનમાં તમને ખાવા મળે, તમે એને જુઓ.

0: તમે એનો ટેસ્ટ કરી શકો, તમે એને માણી શકો, પણ ફળો દ્વારા પણ તમારી ચિકિત્સા થઈ શકે છે, તમારી સારવાર થઈ શકે છે, એવું ઋષિકેશ ઉપાધ્યાય સાહેબે સમજાવ્યું છે.
1: બહુ સરસ કહેવાય. તો આપણે આખું શ્રોતા મિત્રોને પણ મજા આવશે.
0: હા,
1: કારણ કે ફળનો રસ પીતા પીતા બીમારી મટતી હોય તો એનાથી વધારે સારું શું હોય શકે.
2: તો ઋષિકેશભાઈ, આ ફળો દ્વારા ચિકિત્સા એટલે એની પાછળનું આપણું કારણ શું હોઈ શકે અને કેવી રીતે કરી શકાય?
3: સૌ પ્રથમ તો આપણે એવું સમજીએ કે ફળ વસ્તુ છે શું. જ્યારે પૂકેસરની રજ અને શ્રી કેસર સુધી પહોંચી અને ફલિનીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે એ ઉત્પન્ન થતો ભ્રૂણ કે ગર્ભ એ જ ફળ છે. બરાબર. તો એક આઈડિયલ ફળ કે જેને એક પ્રમુખ ફળ તરીકે ગણી શકીએ એની અંદર કેવા કેવા પ્રવિભાગ હોય છે? તો એમાં ફળની ત્વચા, એની અંદર ફળનો ગર, જે આપણે કેરીનો પલ્પ તરીકે ખાઈએ છીએ ફળનો ગર, એની અંદર બીજ સંરક્ષણ ત્વચા જેને ઝીણ પણ કહીએ છીએ, ફળની ઝીણ, એની અંદર આવે છે બીજ.
1: તો એટલે ઉપરનું જે કવચ હોય એ જ તમે ઝીણ કહીએ આપણે.
3: હા, એ બીજની ઉપરનું કવચ હોય છે ખરેખર. અને બીજનું કવચ એ બીજું એક લેયર, એ બીજના વિભાગમાં શરૂ થાય છે. એની અંદર રહેલો છે બીજનો ભ્રૂણ, જ્યાંથી નવું છોડ ઉગે.
1: એટલે આપણે ગુજરાતીમાં જેને ગર કહીએ.
3: હા, ના, ગર એટલે આપણે ખાઈએ છીએ એ વિભાગ.
1: અચ્છા.
3: હા, અને એ પ્લાન્ટના ડેવલપમેન્ટની અંદર તો એટલું ભાગ નથી ભજવતું. એટલે જ આ વસ્તુ આપણે સમજાવવા માટે આ ટોપિક લીધો છે. અને ભ્રૂણનો પોષક આહાર પણ બીજની અંદર હોય છે. તો પ્લાન્ટ લોકો બી બહુ સ્માર્ટ હોય છે. એ લોકો ફળના બહારના ભાગમાં મેઝોકાર્પ એટલે કે ફળનો જે ગર છે એ ગળ્યો ખાટો કે મીઠો રાખે છે, કે જેનાથી બધા પ્રાણીઓ એને ખાવા માટે આકર્ષાય. અને બીજ કવચ અને બીજ સંરક્ષણ ત્વચા એ કઠણ અને બેસ્વાદ હોય કે જેને પ્રાણીઓ ખાઈને થૂકી દે. એટલે જ્યારે એને એનો સ્વાદ એ ચાખે અને પછી નાખી દેશે એટલે અહીંયા વસ્તુ થાય છે શું કે અલગ અલગ પ્રાણીઓને એ આકર્ષે છે પોતાની તરફ. એનું ફળ જ્યારે કોઈ પ્રાણી ખાય ઉપરનો ગર ખાઈ જશે અને બીજ કડો લાગતા ફેંકી દેશે. અને જ્યાં જે જગ્યાએ એ બીજ પડે છે ત્યાં નવું ઝાડ ઉગશે. એટલે વનસ્પતિઓને એટલે મેં સ્માર્ટ કીધી કે પોતાના ફેલાવા અને પોતાની સંખ્યા વધારવા માટે આ રીતનું ફળની સંરચના બનાવે છે.
0: બરાબર છે. એટલે પેલી ફિલ્મમાં જોવા મળે છે ને કે એક રોબોટ માંથી બીજો રોબોટ ને ત્રીજો રોબોટ ને જે આર્ટિફિશિયલ બધું બનાવવાની તૈયારી બતાવે છે એ ખરેખર પ્રકૃતિ કરે જ છે.
3: હા, જેમ આપણે આપણો વંશ વહેલો વધારતા હોઈએ છીએ એવી રીતે પ્લાન્ટ્સ ને પણ પોતાનો વંશ વહેલો વધારવાની ઈચ્છા થાય છે. અને બીજી એક વસ્તુ કહું કે વધુ ઊંચાઈ ઉપર જે ફળો થાય છે એની અંદર બાહ્ય જે ગર છે એ ખાવાલાયક નથી હોતો પણ કઠણ અને મજબૂત હોય છે. જેમ કે ખજૂર, ખારેક, નાળિયેર. અને એ કેમ કઠણ રાખે છે? કારણ કે છેક ઊંચાઈથી જો નીચે પડે તો એની અંદરના બીજને નુકસાન ના થાય.
1: અચ્છા.
3: અને જો નાળિયેર એક એવી વસ્તુ છે કે જે નદી કિનારે કે પાણીના કિનારે દરિયા કિનારે ઉગતી હોય છે, તો જો નાળિયેર પડે અને પાણીની અંદર પડે તો એ ત્યાં તરી શકે, તરતા તરતા કિનારે જાય અને કિનારે જાય પછી એ નવો પ્લાન્ટ ત્યાં ઉગે. એટલે ફળની ખરેખર સંરચના જે બાહ્ય ભાગ આપણે ખાઈએ છીએ એ પ્રાણીઓને ખાવા માટે ફળની અંદરની સ્પેશિયલ સંરચના છે.
1: તો ઋષિકેશભાઈ, એટલે આમાં તો ઘણી વખત મને કેટલાક નિષ્ણાત કે સારા વક્તાઓ જેમ કહે છે એમ કે કેટલાક જે ફળો છે એના મીંજ જે ખાવાની આવે, ખાસ કરીને બદામ, તો એમ કે એની ઉપરની છાલ કાઢીને જ ખાવી જોઈએ. કારણ કે એમાં આપે કહ્યું એમ એ છાલમાં છે અમુક ઝેરી તત્વો હોય છે, કારણ કે એણે પોતાના રક્ષણ માટે એ ઝેરી તત્વ રાખેલું છે. એટલે આ વાત સાચી હશે આપની. અને બીજું જે ગણીએ તો ફળોનો ઉપયોગની દ્રષ્ટિએ વર્ગીકરણ કઈ રીતે કરી શકાય?
3: ફળોનું ઉપયોગની દ્રષ્ટિએ વર્ગીકરણ સૌ પ્રથમ તો બે વિભાગમાં કરીએ કે આહાર ઉપયોગી ફળો અને ઔષધ ઉપયોગી ફળો. તો અહર ઉપયોગીમાં પાછા બીજા

0: પ્રકાર છે કે ફળ તરીકે ખવાતા ફળો, શાક તરીકે ખવાતા ફળો, મસાલા તરીકે વપરાતા ફળો અને ઔષધિ અથવા દવા તરીકે વપરાતા ફળો. હવે ઔષધિ તરીકે વપરાતા ફળો કેવા છે? હરડે, બેહડા, મીંઢળ, કડવો ઇન્દ્રજવ, મીઠો ઇન્દ્રજવ, ગરમાળો, હા એ મસાલામાં બી આવે.
1: હા
0: ગરમાળો થઈ ગયો, વાવડિંગ છે, જયપાલ છે, કણજી છે, આ બધા ઔષધ એક્સક્લુઝિવલી ઔષધ તરીકે જ વપરાય છે. મસાલા અને ઔષધ તરીકે વપરાતા ફળોમાં ધાણા, અજમો, મેથી, કબાબચીની, જીરું, વળિયારી, જાયફળ, મરી, એલચી, તમે કીધું લીંડી પીપર, એ કોકમ, એલચો અને આમલી, આ બધા એના ઉદાહરણ છે. હા પછી શાક તરીકે ખાઈએ છીએ એવા ફળો બી છે, સરગવો, તુવેર, વટાણા, કારેલા, કંકોળા, રીંગણ, ટામેટા, દૂધી, કોળું, ભીંડા, ગવાર, ચોળી, ગલકા, તુરિયા, લીંબુ અને બીજોરું.
2: અમે તો સક્કરટેટીનું શાક કરીને જામફળનું શાક કરીએ છીએ, શાકમાં પણ વપરાય, કાચા કેળાનું શાક પણ કરીએ છીએ.
0: હા કેળા કાચા બી શાક તરીકે, એની અંદર હાઈ ફાઈબ્રોસ અને ફાઈબર ઘણા હોય. ફળ તરીકે ખવાતા ફળો, જે આપણે સામાન્ય રીતે ફળ બોલતાની સાથે જે નજરમાં આવે, જે ધ્યાનમાં આવે, એ બધા છે કેરી, કેળા, પપૈયા, દ્રાક્ષ, દાડમ, ચીકુ, સફરજન, અનાનસ, ફણસ, તળબૂચ, ટેટી, સંતરા, નારંગી, મોસંબી, પેરુ, નાસપતી, જાંબુ, બોર, મધ્યમ બોર અને ચણી બોર. પછી બીજા સફેદ બોર પણ હોય છે અને બીજા રોઝ રાયણ, શેતુર, ફાલસા, લાલ સફેદ જામફળ, સીતાફળ અને રામફળ. પછી હાલ વિદેશમાંથી આવેલા ફળો, કીવી છે, લીચી, ચેરી અને સ્ટ્રોબેરી ઘણા વર્ષો પહેલા આવી ચૂક્યું છે અને ભારતમાં એનું ખાસું ઉત્પાદન થાય છે.
1: ઘણા વર્ષો પહેલા જ હશે, લીચી તો ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં
0: થાય જ છે. અને સૂકા મેવામાં વપરાતા ફળો, આલુ, જરદાલુ, ખજૂર, ખારેક, અંજીર અને દ્રાક્ષ,
1: અખરોટ,
0: અખરોટ
2: આપણું તાત્પર્ય શું હોય છે?
0: મેં આજે આ વિષય ઉપર બધા આપણા શ્રોતા મિત્રોને જણાવવાનું એટલે વિચાર્યું છે કે એમને ફળોની પોતાના જીવનમાં અગત્યતા સમજાય. હું કે તમે ક્યારે કોઈ દર્દીને મળવા જઈએ ત્યારે તમે ક્યારે એવું વિચાર્યું કે કંઈક બીજી ભેટ સોગાત કે એની માટે ઘડિયાળ લઈ જઈએ, શું લઈ જઈએ?
1: ફળ જ લઈ જઈએ છીએ, ફળ, ફળ.
0: તો આપણી કસ્ટમ અથવા આપણી ટેવ જ એવી છે અને આપણે આપણને બહુ વર્ષોથી ખબર છે, પરંપરાથી ખબર છે,
2: ફળ ખવડાવ એટલે
0: તાકાત આવે. તો આજે હું વધારામાં એવું સમજાવવા માંગુ છું કે કયા પ્રકારની બીમારી વાળા વ્યક્તિને કેવું ફળ તમે લઈ જશો, અથવા તમે કઈ બીમારીથી પીડાય છો તો તમને કેવું ફળ માફક આવશે અને તમારે શું ખાવું જોઈએ. તો આ બધાને ધ્યાનમાં રાખીને મેં આજનો આ વિષય નક્કી કરેલો છે.
2: આપણી જૈવિક વિવિધતા જેટલી સરસ છે ને, એમાં પણ આ ફળોની વિવિધતા પણ એટલી સરસ છે કે દરેકને પોતાને ખ્યાલ આવે કે આપણી ફળોની જૈવ વિવિધતા પણ અખૂટ છે અને અમાપ છે. તો હાલના સમયમાં સૌથી ફાયદાકારક અને વિશિષ્ટ ફળ કયું છે?
0: અત્યારે સૌથી વધુ પ્રચલિત અને સૌથી વધારે ફાયદાકારક ફળ જે આમળા છે. આમળા ઘણી બધી વિટામિન સી આપે છે અને ઘણી બધી રીતે આપણે વાપરીએ છે, આમળાને આથીને બી ખાઈએ છે, આમળાનો મુરબ્બો બનાવીએ છે, આમળામાંથી કોઈ લોકો અથાણા બી બનાવતા હોય છે, આમળાની અંદરથી ચવનપ્રાશ બને છે,

0: આમળાની અંદરથી એનો પાવડર, એનું
1: આમચૂર
0: ચૂર્ણ,
1: પાવડર, આમળા પાવડર બને
0: હા
1: છે,
0: આમળા પાવડર, એને દવા તરીકે વાપરીએ છીએ.
1: બરાબર છે.
0: આમળાની અંદરથી બીજી ઘણી બધી દવાઓ બને છે. એક બધાને જાણીતું નામ ત્રિફળા ચૂર્ણ, એમાં હરડે, ભેળા અને આમળા, આ ત્રણ વસ્તુ હોય છે. તો આજના સમયમાં સૌથી વધારે અગત્યતા આમળાને મળેલી છે, અને એ અગત્યતા વર્ષોથી છે. આમળા એ એક રસાયન છે. રસાયન એટલે જે શરીરના અંદરની ધાતુઓ અથવા તમારા ટિશ્યુઝ કહીએ, એને પોષણ આપવાનું કામ કરે છે. તો જેમ જેમ એની અલગ અલગ ફોર્મ્યુલેશન અથવા અલગ અલગ દવાઓ બનાવીએ, તો દરેક અલગ અલગ ફોર્મ્યુલેશન શરીરની અંદર અલગ અલગ પ્રકારની ઉર્જા આપવાનું કામ કરે
1: બરાબર
0: છે.
1: છે.
0: જેમ કે ચ્યવનપ્રાશ છે, એ ખાસ કરીને શિયાળામાં ખવાય છે.
1: તાકાત માટે,
0: હા,
1: શક્તિવર્ધક કહીએ છે.
0: શક્તિવર્ધક છે, અને એનાથી બાયોલોજિકલ સ્ટ્રેસ બોડીનો ઓછો થાય છે, અને એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે
1: બરાબર
0: છે.
1: છે.
0: તો એ ચ્યવનપ્રાશ એ રીતે કામ કરે છે. પછી આમળાથી આંખો પણ તેજ થાય
1: આંખોને
0: છે.
1: તેજ વધે છે.
0: આમળાથી આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરે છે.
2: ફાઈબર મળે એટલે આપોઆપ ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરવાની છે.
0: સુધરી જાય.
2: સાચી વાત.
0: જી.
2: તો આ સિવાયના બીજા હવે ફળ કયા કયા છે કે જેથી દરેક ફળનો દરેક બીમારી માટે આપણે કઈ કઈ બીમારી માટે ઉપયોગ કરી શકીએ?
0: આ રીતે જો મુખ્ય ફળ જેને અમે આયુર્વેદના લોકો અગ્ર સંગ્રહમાં માનીએ છીએ, તો સુશ્રુત સંહિતાની અંદર દળમને સૌથી પહેલું વર્ણવેલું છે. જ્યારે અષ્ટાંગ હૃદય અને ચરક સંહિતાની અંદર દ્રાક્ષનો પહેલો ઉલ્લેખ કરેલો છે. હા,
1: અચ્છા.
0: અને અત્યારે તમે જેમ ઉનાળાની વાત કરી, તો સૌથી પહેલા મને ઈચ્છા થાય કે આપણે કેરી વિશે ચર્ચા કરીએ.
2: બિલકુલ
0: કેરી છે, એને બધા ફળનો રાજા કહે છે, અને ખરેખરમાં ફળનો રાજા છે. અને જે મેં પહેલાં ફ્રૂટનું સ્ટ્રક્ચર અથવા ફળનું સ્ટ્રક્ચર બતાવ્યું, એ આઈડિયલ ફ્રૂટ તરીકે કેરીને માનવામાં આવે છે. ચરક સંહિતાની અંદર પણ એનો ઉલ્લેખ કરેલો છે. એમાં કીધું છે, કાચી ઝીણ વગરની કેરી હોય તો એ વાયુ અને પિત્તને વધારે છે.
1: ઝીણ વગરની એટલે ગોટલીના બાજુ એ
0: ગોટલી
1: ગોટલોના બાજુ હોય
0: ગોટલોના બાજુ હોય
1: એ ઝીણ વગરની.
0: હા, પછી કાચી અને ઝીણ બની ગયેલી કેરી હોય એ પિત્ત વધારે છે.
2: અચ્છા,
1: અચ્છા.
2: એટલે ખાટા ખટાશ વધે, ખાટા ઉડકર આવે
0: હા,
2: કાચી કેરી ખાવાથી.
0: કાચી કેરી ખાવાથી પિત્ત વધશે, અને જેને ઉદાવર્ત નામનો રોગ હોય એને ખાટા ઉડકાર આવશે પિત્ત વધવાને કારણે. પિત્ત પ્રાકૃત બી હોય અને વિકૃત બી હોય, તો ખાટા ઉડકાર આવવા એ વિકૃત પિત્તની નિશાની છે. અને જો કાચી કેરી ખાવાથી પ્રાકૃત પિત્તનું બી વૃદ્ધિ થઈ શકે અને વિકૃત પિત્ત પણ વધી શકે, તો કાચી કેરી ખાઈ અને જેને સારું લાગે છે એની અંદર પ્રાકૃત પિત્તનો વધારો થયો કહેવાય, અને જેને ખાટા ઉડકાર આવશે એને પિત્તની વિકૃતિ થઈ, એટલે
2: વિકૃતિ
0: એણે એ વસ્તુ થોડા સમય માટે બંધ કરી દીધી.
2: બંધ કરી દીધી. સાચું.
0: અથાણાના અલગ અલગ જે પ્રકાર હોય છે, એની અંદર દાબળા નામ તમે સાંભળ્યું હોય, તો
1: દાબળા કેરી.
0: દાબળા કેરી, તો એ જે દાબળા કેરી છે એ ઝીણ વગરની હોય,
1: સાચી વાત.
2: અચ્છા,
0: એમાં હજી ઝીણ ડેવલપ નથી
1: તો
0: થઈ,
1: દાબળા
0: એનો
1: બને.
0: જ દાબળો બને.
1: સાચી વાત.
0: તો એ જે દાબળાની કેરી છે એ વાયુ અને પિત્ત બંનેને વધારશે.
1: અચ્છા.
0: અને અથાણા માટેની જે કાચી કેરી છે એ પિત્તને વધારે છે. અને જો સારી રીતે પાકી ગયેલી કેરી હશે, જે આખી પીળી છે, તો એ બળ અને તાકાતને વધારી આપશે, માંસ અને શુક્ર ધાતુને વધારશે, અને આખા શરીરને પોષણ આપશે. પાકી કેરી છે એ વાયુનું શમન કરશે, પિત્તને સમતોલનમાં રાખશે અને બળને વધારી આપશે. હવે આધુનિક મત અનુસાર જો જોઈએ, તો કાચી કેરીની અંદર વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન આ બધા તત્વો હોય છે. અને પાકી કેરીની અંદર કોપર, પોટાશિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ

0: કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, ઝીંક અને સેલેનિયમ.
1: ઘણા બધા તત્વો,
0: આટલા બધા ખનિજ તત્વો એના ઉપરાંત કેરીમાં છે, એટલે રાજા છે. અને આ તો હજુ નથી પહોંચ્યું, વિટામિન સી, વિટામિન બી સિક્સ, બી નાઇન, બી વન, બી ટુ, બી ફાઈવ, બી થ્રી, વિટામિન એ, વિટામિન ઈ અને વિટામિન કે. આ બધું જ એક કેરી માત્ર માંથી મળી જાય, પાકી કેરી માંથી. હવે આ બધું કહેવા છતાં એને ઈલાજમાં અથવા કોઈ રોગમાં વાપરવું એ બધાને સમજાયું નથી, તો એની ઉપર વધારે પ્રકાશ પાડો. તો કાચી કેરી પણ ચિકિત્સામાં ઉપયોગ થાય છે અને પાકી કેરીનો પણ ચિકિત્સામાં ઉપયોગ થાય છે. તો તમે કદાચ સાંભળ્યું હોય કે લૂ લાગી અને એને એવું કહેવાય છે હીટ સ્ટ્રોક અને હીટ એક્ઝોશન. તો લૂ લાગવાથી અને હીટ સ્ટ્રોક કે હીટ એક્ઝોશન વાળી કન્ડિશનમાં કાચી કેરી ખૂબ ઉપયોગી છે.
2: હા, એટલે ઋષિકેશભાઈ, મારા પપ્પા હતા ને એ અને મારા દાદા ને એ લોકો વર્ષોથી એવું કહેતા હતા કે ગરમી છે ને એટલે ગરમી જેવી શરૂ થાય ને એટલે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવીને
1: ખાવાનું,
2: અને કાં તો બહાર જાઓ ને ગરમીમાં તો પહેલા થોડો બાફલો પીને પછી જવાનું. તો એનું કારણ આ જ હશે ને,
0: આ જ વસ્તુ છે કે જે હમણાં કહ્યું કે વિટામિન સી હોય છે કાચી કેરીમાં, એ હોય છે પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન. જ્યારે પણ 40 ડિગ્રી કરતા વધુ તાપમાનમાં માણસ જાય છે ત્યારે એના શરીરમાંથી ખૂબ જ પરસેવો થશે અને બાયોલોજિકલ જે ફંક્શન છે એ ડિસ્ટર્બ થાય છે. એના કારણે શરીરમાંથી ઉત્પન્ન થતી ઉર્જા અને બહારથી મળતી ગરમી એ બંને ભેગી થઈને શરીરનું તાપમાન ખૂબ જ વધારી દેશે અને પરસેવા સાથે શરીરમાંથી પાણીનો ભાગ બહાર જતો રહેશે. એના ઉપરાંત આંતરડામાં પણ પાણીની પરમીએબિલિટી વધી જાય છે. હા, એટલે શરીરમાં જે ફરતું લોહી છે ત્યાંથી અંદર જે પાણીનો ભાગ છે એ આંતરડામાં જતો રહેશે અને એ લૂઝ મોશન કરશે. એટલે લૂ લાગવાથી ઝાડા થાય છે અને લૂ લાગવાથી સળંગ તાવ આવે છે. તો આ બધું જ થવાને કારણે શરીરની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને બીજા વિટામિન અને અમુક ખનિજ તત્વો બધા ખલાસ થઈ જાય છે. અને આને જો મટાડવું હોય તો એની માટેનો એક શ્રેષ્ઠ ઉપાય તમે કહ્યો એ પ્રમાણે બાફલો, કેરીનો બાફલો. એની અંદર જીરું હશે, સંચળ હશે અને એને બાફીને એને મસળી નાખવાનો, અને એનો રસ બનાવવાનો. અને એ ઠંડો થાય એટલે જે તે વ્યક્તિને, હીટ સ્ટ્રોક વાળા વ્યક્તિને પીવડાવો તો હીટ સ્ટ્રોક થી થયેલી બધી તકલીફોમાં તુરંત રાહત મળશે. અને આપણા ઘરોમાં કેરી કાંદાનો છુંદો દરરોજ ખાવાની પ્રથા, જે તાજો બનાવેલો કેરી કાંદાનો છુંદો છે, એ આપણને ગરમીની આ બધી તકલીફોથી બચાવશે. એના ઉપરાંત હું બધાને કહેવા ઈચ્છું કે જ્યારે પણ ઘરમાં ભેળ બનાવો ત્યારે કાચી કેરી જો મળતી હોય તો અચૂક એમાં નાખવી. કારણ કે એ કાચી કેરી આ રીતે તમને બહારના તાપમાન અને શરીરની અંદર જે કોઈ પણ ખનિજ તત્વોની ઉણપ પડે છે એમાંથી રિકવરી કરી આપશે.
1: એટલે
2: તો આ કેરી, કાચી કેરી ને પાકી કેરી અને એની ગોટલીઓ વિશેની વાત કરી. ખાસ ગોટલીમાં પણ હવે ઘણા લોકો શેકીને ખાતા હોય છે, ઘણા લોકો એને સુકવીને ખાતા હોય છે, બાફીને ખાતા હોય છે, અને ઘણા લોકો પછી એમ ગોટલીનો બ્રશ તરીકે પણ ઉપયોગ કરતા, દાંત સફાઈમાં પણ ઉપયોગ કરતા હોય છે. તો એના કારણો જણાવશો.
0: કેરીની ગોટલીનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. એક તો બહેનોને સફેદ પાણી પડવાની સમસ્યા હોય ત્યારે કેરીની શ્વેતપ્રદર, કેરીની ગોટલીનો પાવડર દિવસમાં 2-3 વાર લેવાથી એ પ્રદરનો રોગ મટી શકે છે. પછી ડાયાબિટીસના દર્દીઓમાં શુગરનું લેવલ કંટ્રોલ કરવામાં પણ કેરીની ગોટલીનો પાવડર દિવસમાં 3 વખત 3-4 ગ્રામ લેવાથી શુગર કંટ્રોલમાં આવતી થઈ જાય છે. પછી નાનકડા તરત વાગેલા ઘા એના

0: ઉપર જો કેરીની ગોટલીનો ભૂકો ભભરાઈ દઈએ તો લોહી જમતું બંધ થઈ જશે.
1: અચ્છા,
2: હા, એટલે લોહી નીકળતું જ બંધ થઈ જાય.
0: હા,
2: શું વાત છે.
1: એટલે હળદર તો એન્ટીસેપ્ટિક છે જ, એ તો ખબર જ છે, પણ ગોટલીનો પાવડર પણ આટલો સારો છે.
0: ગોટલીનો પાવડર કેમ આવું કામ કરે છે, કારણ કે એની અંદર શુષ્કતા બહુ જ છે.
1: અચ્છા,
0: અને એ જ્યાં પણ આપણે મૂકીશું ત્યાં આજુબાજુનું ફ્લુઇડને એબ્ઝોર્બ કરી અને ત્યાં સંધાનનું કામ કરશે, એટલા માટે ફ્લોઈંગ બ્લડને રોકી દેશે ત્યાં. એના ઉપરાંત કે દંત મંજન, કારણ કે કેરીની ગોટલીમાં કેલ્શિયમ ઘણું છે, તો દાંતને દંત મંજન તરીકે એ કામ કરશે. અને ચામડીના અલગ અલગ રોગો જેની અંદરથી સ્રાવ થતો હોય, પાણી જમતું હોય, તો એવા ચામડીના રોગો જેની અંદર ઓઝિંગ મળે છે, કંઈક પાણી કે રસ ઝરે છે, એવી જગ્યાએ કેરીની ગોટલીનો ચૂર્ણ એની ઉપર ભભરાવો અને ઇન્ટરનલી પણ બેનિફિશિયલ છે. પછી પાકી કેરીની વાત કરીએ. પાકી કેરી સૌથી વધુ પ્રચલિત છે, જેની પાચન શક્તિ સારી છે પરંતુ એનું વજન વધતું નથી. તો આવી પરિસ્થિતિની અંદર મેંગો મિલ્કશેક, પાકેલી કેરીનો મિલ્કશેક એને પીવડાવવો જોઈએ. એટલે
2: દૂધમાં નાખી, હા, કરેલો હોય તો જ મિલ્કશેક.
0: હા, અને આની અંદર બી એક ખાસ વસ્તુ કહેવા માંગુ કે કાર્બાઇડ કે બીજી રીતે પકવેલી કેરી હશે તો એ દૂધની સાથે વિરુદ્ધ થઈ જશે.
1: અચ્છા, એટલે ઓર્ગેનિક કેરી જ લેવાની, ખેતીથી પકવેલી કેરી જ લેવાની,
2: અને એ પણ પૂરેપૂરી પાકેલી.
0: પછી જે લોકોને થોડુંક જ કામ કરી અને તરત થાક લાગી જાય, હિમોગ્લોબિન ઓછું હોય છે, અને નાના બાળકોની માતાઓનો પ્રમુખ પ્રશ્ન કે મારા બાળકનું વજન કેમ નથી વધતું, આ બધાનું એક જ સોલ્યુશન છે, મેંગો મિલ્કશેક. તો કાર્બાઇડ વિનાની સારી રીતે પાકેલી કેરી નો ઉપયોગ આ રીતે વજન વધારવા માટે અને શરીરનું બળ વધારવા થાય. ઉનાળામાં પાકી કેરીનું નિત્ય સેવન કરવાથી શરીરને બળ, ઉર્જા મળે છે, હિમોગ્લોબિન સુધરશે, માઉસને પોષણ મળે છે, વારંવાર થાકી જવાની સમસ્યામાં સુધાર આવે છે. આના ઉપરાંત મેલ ઇન્ફર્ટિલિટી, જ્યારે પણ મેલ ઇન્ફર્ટિલિટીના કેસની અંદર સેમાઇનલ પ્લાઝમા, શુક્રાણુઓ બરાબર હોય છે પરંતુ સેમાઇનલ પ્લાઝમા એની અંદર જે ફ્લુઇડ પ્રવાહી ઘટી ગયું છે, જેના કારણે મેલ ઇન્ફર્ટિલિટી થઈ,
2: ગતિ કરી શકતા નથી,
0: શુક્રાણુની ગતિ પણ ઓછી થઈ જાય છે, અને જે જ્યાં સુધી શુક્રના અણુને પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચવા માટે
2: પ્રવાસ અટકી જાય, પ્રવાહી ના હોય.
0: હા, પ્રવાસ અને સર્વાઈવલ બે અટકી જાય છે,
2: અટકી જાય,
0: કારણ કે ન્યુટ્રિયન્ટ આજુબાજુના પ્લાઝમામાં છે, શુક્રાણુને જીવિત રહેવા માટે એ જે પ્રવાહીની જરૂર છે એ અટકી જાય. તો આવી પરિસ્થિતિની અંદર કેરી જે કાર્બાઇડ વગરથી પકવેલી છે, સજીવ કેરી, એની અંદરના ઘટક દ્રવ્યો અને સેમાઇનલ પ્લાઝમાના ઘટક દ્રવ્યો એકબીજા સાથે કમ્પેર કરીને લગભગ 80% એકબીજાના જેવું સ્ટ્રક્ચર છે. એટલે આવી પરિસ્થિતિમાં તમે આખા ઉનાળામાં સરસ કેરીઓનો આનંદ માણો અને એ ઇન્ફર્ટિલિટીને ટ્રીટ કરો,
2: દૂર કરો. એટલે કેરીના તો આપણે ગુણ ગાઈએ એટલા ઓછા
1: છે,
2: પણ હવે એ સિવાયના તમે કહેતા એમ કે,
1: પણ મેં કીધું તરુભાઈ, આપણે ઘણા બધા ફ્રૂટ્સ છે અને ઘણી બધી વાતો પણ હજી બાકી છે. આજના એપિસોડમાં તો આપણે ખાલી કેરીની જ વાત કરી છે, પછીના એપિસોડમાં આપણે ઘણા બધા ફ્રૂટ છે કે એ ફ્રૂટ ખાવાથી આપણા શરીરને કઈ સારવાર આપણે આપી શકાય, કેવી ચિકિત્સા આપણે આપી શકાય એની વાત કરીશું.
2: બિલકુલ
1: બરાબર.
2: તો મને એવું લાગે છે કે ઋષિકેશભાઈ, આજે તો આપણે માત્ર કેરીની વાત કરી શકાય, પણ આપણે જે પહેલું જ કહ્યું હતું સૌથી શ્રેષ્ઠ ફળ તરીકે દાડમ, તો એટલે દાડમ, દ્રાક્ષ, કેળા, નારંગી, સંતરા, મોસંબી, ચીકુ, અનાનસ, ફણસ, સફરજન, નાસપતિ, પેરુ, હજી તો ઘણા બધા ફળ બાકી રહ્યા છે. તો આ ફળો વિશે પણ આપણે હવે પછીના
1: કાર્યક્રમમાં ચર્ચા કરીએ.
2: બરાબર,
1: આજે આપ આવ્યા અને આટલી સરસ વાત

0: કરી અને કેરીની વાત કરીને સિઝન પણ પાછી કેરીની છે, અને હવે પાછો વરસાદ પડશે એટલે અમુક કોમ્યુનિટીમાં તો પાછી કેરી બંધ કરી દેશે, નહીં ખાય. તો આજની આ વાત ખૂબ સરસ રહી, આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
1: અને ખાસ કરીને શ્રોતા મિત્રોને એ પણ આપણે કહી દઈએ કે આ સિવાયના કોઈ ફળ નહીં તમને જો એના ગુણોને જાણવા હોય
0: તો અમને તમને ચોક્કસ
1: લખી મોકલજો કે ફોન કરજો, બરાબર ને?
0: જી
1: ચોક્કસ. ઋષિકેશભાઈ અત્યારે આપનો આભાર માનીએ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
0: ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
2: ખૂબ આભાર.
0: મિત્રો, હજી તો આવા અનેક ફળોના ગુણો વિશે જાણવાનું બાકી છે, પણ તેની વધુ વાતો કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
1: ત્યાં સુધીમાં તમારે પણ જો કોઈ બીમારીના ઉપાય વિશે જાણવું હોય તો અમને નિસંકોચ જણાવજો.
0: અમારો સંપર્ક કરવા
1: 94-276-0596
0: આ નંબર ઉપર અમે હાજર જ છીએ.
1: બિલકુલ, સાથે કાલે પત્ર પણ લખી જ નાખજો. આ સરનામે
0: જૈવિક વિવિધતાનું જતન,
1: ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ,
0: અરણ્ય ભવન,
1: બી વિંગ,
0: 5મો માળ,
1: સેક્ટર 10, ગાંધીનગર.
0: તો ફરી મળીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
1: ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

0: પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન હમણાં જ આપે સાંભળ્યો. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નમસ્તે, મેં આપકા BLO, આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
2: જી હા, દાનહ ઓર દમણ એવમ દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR, યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચી કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈં.
3: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાણકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
2: અધિક જાણકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.eci.gov.in પર જાએ.
3: મુખ્ય નિર્વાચન અધિકારી દાનહ ઓર દમણ એવમ દીવ દ્વારા જનહિત મેં જારી.
4: હરિયાળુ ગુજરાત કાર્યક્રમ નંબર 900, પ્રસારણ તારીખ 21 જૂન 2026.

0: વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને
1: જય હરિયાળું ગુજરાત.
2: મિત્રો, શહેરો વિકસતા રહીને છેક જંગલના છેડે પહોંચવા લાગ્યા છે. એ સ્થિતિમાં વન્યજીવો અને માણસો વચ્ચે સંઘર્ષના બનાવો પણ વધી રહ્યા છે.
0: જો કે આવા કમનસીબ બનાવો રોકવા ગીર ફાઉન્ડેશન અને આપણા રાજ્યનો વન વિભાગ સતત પ્રયત્નશીલ છે જ,
2: બિલકુલ,
0: પણ તેની સાથે આપણી જવાબદારી પણ એટલી જ વધી જાય છે.
2: પ્રાણી પક્ષીના ખૂબ જ અભ્યાસુ નિષ્ણાત અને આપણા ભૂતપૂર્વ વન સંરક્ષક શ્રી ઉદયભાઈ વોરા તો દ્રઢપણે એવું માને છે કે આમાં ભૂલ આપણી જ છે.
0: મિત્રો, આજે તેમણે આપણી ભૂલો તરફ સ્પષ્ટ આંગળી ચીંધી છે. સાંભળો, તમે પણ સાંભળો એટલે ખાતરી થશે.
2: નમસ્કાર વોરા સાહેબ.
3: નમસ્કાર. નમસ્કાર.
0: નમસ્કાર સર,
3: કેમ છો?
2: બિલકુલ મજામાં સાહેબ. શ્રોતા મિત્રો, અવાજ તો ઓળખી ગયા ને, શ્રી ઉદયભાઈ વોરા. વોરા સાહેબ એટલે આપણા વન વિભાગ માટે એવું કહેવાતું કે પક્ષીઓના એટલા જાણકાર, વન્ય જીવો માટે એટલા જાણકાર, અને નિવૃત્ત થયા પછી પણ, એટલે મુખ્ય વન સંરક્ષક તરીકે નિવૃત્ત થયા પછી પણ વોરા સાહેબ આજે તે શિયાળો આવે એટલે જેટલા આજુબાજુના જળાશયો છે, આજુબાજુના નહીં હું તો કહું છું, ત્યાં સુધી કે દૂર દૂરના જળાશયો સુધી ખૂંદી વળે અને એમાં કયા પક્ષીઓ આવ્યા, ત્યાં એ પક્ષીઓનું વર્તન કેવું છે એની બધી નોંધ કરે અને બીજા એમના વિદ્યાર્થીઓને પણ બતાવે.
0: પણ દરુભાઈ, મને હવે આજનો વિષય એવો લાગે છે કે એવું પૂછવાનું મન થાય છે કે આ જે બધા જે વન્ય પશુ

0: જોવું હોય છે પક્ષીઓની સાથે, એનું થોડુંક આપણા માનવ સમાજ ઉપર ઘર્ષણ બહુ થઈ ગયું છે, સંઘર્ષ બહુ વધી ગયો છે.
1: એટલે આ ઘર્ષણના મુદ્દા ઉપર જ મેં સાહેબને આજે કહ્યું હતું કે વરસે આપણે એ જ ચર્ચા કરીએ કે જેથી અમને અમારી એટલે શ્રોતા મિત્રોને પોતાની ભૂલો સમજાય કે આ વન્યજીવો સાથે સંઘર્ષ થવાના કારણમાં શું છે.
2: મલ્ટીફોલ્ડ કારણો છે. પહેલા પહેલા તો આજે સંઘર્ષ છે ને આપણે બે ભાગમાં વહેંચી નાખવો પડે. એક માનવને નુકસાન, માનવ જાતને, શરીરને નુકસાન વળી પણ, અને બીજું સંઘર્ષની બાબતમાં અન્ય નુકસાનો એટલે ખેતીના પાકને નુકસાન. ખેતીના પાકના નુકસાનની જે બાબત જે છે એમાં મારું તો મંતવ્ય એવું છે, જો વ્યક્તિગત રીતે જો કહું તો, કે હું મારા બારીબારણા દરવાજા ખુલ્લા રાખી અને સુઈ જાઉં અને પછી એમ કહો કે ચોર ચોરી કરી ગયા.
1: સાચી વાત.
2: પહેલાં આપણા ખેડૂતો રાત્રિ રખોપું કરતા, રાત્રે ખેતરમાં રાતવાસો કરતા, હવે રાત્રે રોકાવવું નથી. નુકસાન નીલગાય, ભૂંડ પહેલા પણ હતા, આજે પણ છે. કેટલાક વિસ્તારોમાં કાળિયાર હોય, બીજા કાળિયારનો વેળાવદરની આસપાસના વિસ્તારો કે સુરેન્દ્રનગર લટુડા કટુડા વાળા ભાગ, બાકી નીલગાય ને, નીલગાયનો તો સૌરાષ્ટ્ર ને કચ્છમાં મોટા પ્રમાણમાં પ્રશ્ન છે. ના, ચિંકારાના નથી, ગુડખરના છે. ગુડખરના છે, ચિંકારાના એવા નથી. કારણ કે ચિંકારા છે ને, ચિંકારા ટોળામાં રહેતા નથી, એટલે ચિંકારાને અને વસ્તી પ્રમાણમાં ખૂબ ઓછી, એટલે ચિંકારાના દ્વારા નુકસાનની વાતો બહુ ધ્યાન ઉપર નથી આવી. પણ ગુડખર, નીલગાય અને અમુક વિસ્તારોમાં કાળિયાર, આપણે જુદી જુદી યોજનાઓ પણ અમલમાં મૂકી. પહેલાં વન વિભાગ હતું, હવે ખેતીવાડી વિભાગ મારફતે ખેત ફરતે રક્ષણની વાડ કરવા માટે થઈને આપણે સબસિડી આપે, સહાય આપે. લોકો પોતાની રીતે નવા નવા નુસખા ગોતી કાઢે, સાડીઓ બાંધે, કેસેટની પટ્ટીઓ, આપણી જે જૂની જે કેસેટ આવતી હતી ને, એ કેસેટની પટ્ટીઓ બાંધે, ચળકતા કાગળ, એ લાઇટ રિફ્લેક્શન્સ આવે, અને બીજું એ પટ્ટીઓ નથી, હવાને સાથે જે અવાજ થાય એનેથી પણ જનાવર કદાચ દૂર રહે. એટલે આવા નુસખા પણ ઘણા બધા કરતા હોય છે. ડિટરન્ટ્સ જેને કહીએ આપણે, આપણે કેમ, આપણે મચ્છર માટે થઈને પેલું એક ક્રીમ લગાડતા હોઈએ અમુક પ્રકારના, એ એવું કોઈ વાઇલ્ડ લાઈફ માટે થઈને બહુ અસરકારક ધ્યાનમાં નથી આવ્યું. પણ એક કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો હતો, હું ફરજ બજાવતો હતો એટલે મને ખ્યાલ છે, ફરજ ઉપર હતો ત્યારે. એક ખેડૂત આવીને કે મને બીજું કાંઈ નહીં કે શક્કરબાગ ઝૂની અંદરથી મને દીપડા અને સિંહના લાદ ભેગી કરવા દો, એનું સ્કેટ. કેમ ભાઈ, તારે શું કરવું છે? મને કહે એને પાણીમાં જબોળીને મારા ખેતરની પડતું છાંટી દેવાનું, વાસથી નહીં આવે જનાવર. અઘરો પ્રશ્ન હતો, કારણ કે શેડ્યુલ વનના એનિમલ્સ માટે થઈને બહુ લાંબી પ્રક્રિયા કરવી પડે. પણ આ પ્રકારનું વાસથી એ દૂર રહે એ હકીકતની વાત છે. આજે સિંહો માનવ વસ્તીથી એટલે ગીરની બહાર આવી ગયા છે, માનવની વચ્ચે રહ્યા છે. પણ આજે અમરેલીના વિસ્તારોની અંદર ઘણા ખેડૂતો એમ કહે કે સિંહ આવ્યા છે, અમારે શાંતિ થઈ ગઈ, હવે અમારે ત્યાં નીલગાઈ નથી, રોજડા નથી આવતા. એટલે એ એક અલગ બાબત બની જાય છે. પણ માનવ જાત સાથેની જ્યારે વાત કરીએ, ગીર એટલે બૃહદ ગીર આપણે કહીએ કે કદાચ અંદાજે 30,000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારની અંદર આજે સિંહોનો વ્યાપ થઈ ગયો, કદાચ 35,000 હોય તો પણ ના નહીં. તો સિંહો સાથે માનવનો ઘર્ષણનો બનાવ દીપડાથી થતા, દીપડાનો બનાવ ગીરની આજુબાજુ, અને સેન્ટ્રલ ગુજરાતમાં આપણું ગોધરા પંચમહાલમાં ને એમાં વધારે છે, ડાંગ વલસાડમાં છૂટાછવાયા બનાવ બને છે. પણ આ બે મુખ્ય વિસ્તારો જે છે જ્યાં આગળ સમસ્યા વધારે છે. અને શહેરી વિસ્તારોમાં વાંદરા, વાંદરાની જ્યારે વાત કરવાની આવે એટલે મને પહેલાં વહેલા હું એને માટે માનવને, લોકોને પહેલાં જવાબદાર ગણું છું. કારણ કે શહેરી વિસ્તારોની અંદર વાંદરા આવવા એ કંઈ નવાઈ નથી. શહેરીકરણ થયું, આજે વાનર પસાર થતો હોય એટલે સોસાયટી વાળા નાના છોકરાને કાખમાં લઈ જશે, બેટા દેખો દેખો મંકી, વાંદરો નહીં કે એને મંકી મંકી, સીધો મંકી એમ. પછી એને બિસ્કિટ ખવડાવશે, રોટલી ખવડાવશે, આવું બધું. જ્યારે વાંદરાને ખોરાક આપીને આપણે આપણે એને હેવાય કરીએ છીએ, એને ટેવ પાડીએ છીએ, અને પછી એને એ ખોરાકથી ટેવાઈ જાય, એને ખોરાકની આશાએ આવતો થાય, અને પછી ઝૂંટવે. આપણા ગિરનાર છે, અંબાજી છે, બીજા ઘણા બધા યાત્રાધામો છે, તો ત્યાં જો લોકો કે હાથમાંથી કેળા

0: સાથે થેલી જૂંટવી જાય છે. શરૂઆત તો આપણે કરી. હમણાં તે એક કંઈક વાંચતો હતો, બહુ યાદ નથી, દિલ્હી કે કલકત્તા, આની ઉપર એક અખતરો કરવામાં આવ્યો વાનર માટે થઈને, કે વાનરને શું પસંદ શું છે એમ. આપણા રહેણાંકના વિસ્તારો ફરતા જેટલા ગૌચર જમીન હતી, વેસ્ટલેન્ડ જે થઈ એ તો બધી ઘટિત છે, જે ગૌચર વિસ્તારો હતા બાકી નહીં, તો એ કુદરતી એને માટે ખોરાક પરી આપતા જ હતો. હવે એને કુદરતી ખોરાક પસંદ છે કે માનવ સર્જિત? આપણું આપણે કેટલું વાઘ એકવાર જો લોહી ચાખી જાય ને પછી એને ટેવ પડી જાય, એમ વાનરે જ્યારે આ ચાખ્યું, ચાખ્યું તો પછી એને ટેસ્ટ લાગ્યો, પછી ભાવ્યું, એને ભાવ્યું એટલે પછી હવે એનું ધ્યાન કુદરતી ખોરાકની બદલે આ શોધવા ઉપર નીકળે. હું વચ્ચે પ્રવાસમાં ગયો તો હિમાચલની અંદર, ત્યાં માકડાનો પ્રશ્ન છે. માકડા સફરજનના પાકને નુકસાન તો કરે, પણ આવી બધી ફરવાના સ્થળો ઉપર એ લોકો પહેલાં એને ખવડાવે. પછી આપણે બધું ગાર્બેજ જે છે, વધું ઘટું બધું છે, કચરા ટોળીમાં તો નાખ્યું જ ને, આડેધડ ઢગલો કર્યો ને તો ત્યાં ખાવા જવાના જ છે. એ કચરા ટોપલી ઊંધી કરીને એમાંથી પાછા સિલેક્ટ કરે, એ કોઈ સારું કોલ્ડ ડ્રિંક હોય, કોઈ આઈસ્ક્રીમ હોય તો આઈસ્ક્રીમ ચાટો ગમે, ધેટ બીકમ સિલેક્ટિવ. ત્યાં એને સિલેક્શનની ટેવ પડી છે કે મારે આ નથી ખાવું, મારે આ ખાવું છે. એટલે વાનર માટે થઈને હું તો મુખ્યત્વે માણસને જવાબદાર કરું. માનવ વાનર સાથેનો સંઘર્ષ જે છે એને માટે બીજા કોઈને દોષ દેવો મને યોગ્ય નથી લાગતો. હા, કેટલીક વાર વાનર માટે પણ સાયકોલોજીકલ ફેક્ટર હોઈ શકે. 1988-89 આસપાસ એક બનાવ એવો બનેલો હતો, હું જ્યારે ગીરમાં ફરજ બજાવતો હતો, ગીરની બાજુમાં જામડાની બાજુમાં જમદગ્નિ આશ્રમ, જમજીર ધોધ જે કહેવાય, જમજીર ધોધ, એ વિસ્તારમાં એક ફરિયાદ આવી કે વાનર સ્ત્રીઓ ઉપર જ હુમલા કરે છે. વાનર સ્ત્રીઓ ઉપર જ હુમલા કરે છે, ના એમાં પછી અમે નિરીક્ષણ કર્યું, એટલે તપાસ કરી જોયું, એટલે કે સ્ત્રીઓ ઉપર હુમલા કરે છે. અને બેઝિકલી થોડુંક આપણને કલ્પનામાં ન આવે પણ એમ કે સીધું એનું બ્લાઉઝ ફાડે છે ગળા ઉપરથી. એટલે થોડુંક આશ્ચર્ય થયું કે આવું કેમ બની રહ્યું છે. અમે વાનરને પકડ્યો તો ખરો પાછળથી, પછી આગળ એની જ્યારે સઘન સરખી રીતે તપાસ કરી, લોકોની પૂછપરછ કરી, ત્યારે ખબર પડી કે એ જે વાનરનું ગ્રુપ હતું એમાંનું એક બચ્ચું ટ્રેક્ટર નીચે આવી ગયેલું હતું, અને ટ્રેક્ટર લાલ રંગનું. એને સવાલ લાલ રંગ સામે હતો, અને એ ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓનું કાપડું જે છે તો લાલ રંગનું હોય, એટલે એ લાલ રંગ ઉપર જ હુમલો કરે, અને લાલ રંગ એટલે એને દુશ્મનાવટ લાલ રંગ સાથે થઈ ગઈ હતી. બહુ રસપ્રદ કિસ્સો બન્યો હતો અમને, અને
1: ખ્યાલ પણ ના આવે કે આવું કારણ હોય.
0: તપાસ કરી કે શા માટે સ્ત્રીઓ ઉપર, પુરુષો ઉપર હુમલા ન કરે, સ્ત્રીઓ ઉપર હુમલા કરે,
1: કારણ કે પુરુષો લાલ કપડાં પહેરતા ન હોય.
0: ના, એમાં થયું એવું કે એક ભાઈ મોટરસાયકલ નીકળ્યો, એની ઉપર વાંદરાએ હુમલો કર્યો, અને એ મોટરસાયકલની ટાંકી હતી એ લાલ રંગની હતી, અને એમાંથી આપ્યું હતું. એટલે એ પ્રકારનો બનાવ જો બીનો હોય તો એ સાયકોલોજીકલ હોય, કે એને દુશ્મનો, એને બીજું કઈ નહીં, એને ટ્રેક્ટરની વાત નથી, વાહનની સાથે નહીં, ટ્રેક્ટર લાલ રંગની સાથે એને દુશ્મનો નથી,
2: એને ખબર નથી આ ટ્રેક્ટર હોય મોટરસાયકલ હોય ગમે તે હોય.
0: તો એ પણ એ બહુ અપવાદરૂપ કિસ્સો હતો. પણ અત્યારે જે બનાવો બને છે વચ્ચે વસ્ત્રાવળમાં બીના, અમદાવાદની આજુબાજુ બીના, બીજા ઘણી જગ્યાએ, અને આજે ચોક્કસ ખાતરી છે કે અંબાજી અને ગિરનાર જેવી જગ્યાએ જ્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જતા હોય ત્યાં એ કદાચ બે ચાર દિવસે, પાંચ દિવસે તે કોકને તો વાંદરાએ નખ મારી ગયો, બટકું ભરી ગયો, એવો બનાવ બનતો હશે. પણ એ આપણે એને ટેવ પાડી એટલા માટે કે ભાઈ અલે નાળિયેર વધેલું છે, કટકો નાખો, ટિફિન છે એમાંથી નાખ્યા, રોટલી નાખી અને ખાવા માટે ટેવાઈ ગયા. આપણા સમાજમાં, આપણી સંસ્કૃતિમાં જીવદયા એક તો આવેલી છે, વણાયેલી છે, એટલે આપણે એને ખવડાવવાનું. હવે ગાય માટે રોટલી નાખવાની, એ કૂતરાને રોટલી નાખવાની, મને આશ્ચર્ય થયું. હમણાં મેં પહેલી વાર જોયું, બીજી જગ્યાએ હશે કદાચ, પણ હું ભાવનગર ગયો, મારું વતન છે. અને ભાવનગરના

0: ત્યાં એક સરસ મજાનું બોર્ડ મળ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશને કે કૂતરાને ખોરાક ખવડાવવાની
1: જગ્યા.
0: અને એરિયા ફેન્સ નહોતો, પાછો ખુલ્લો જ વિસ્તાર છે. પછી તે કોઈ નીકળ્યું કે કૂતરું બચકું ભરી ગયું. એટલે આ પ્રકારના સંઘર્ષના બનાવો બનવાના જ તે. પણ જ્યાં સુધી આપણે જો હિંસક પ્રાણીઓ સાથેના જે બનાવો જે બની રહ્યા છે, ખરેખર દુઃખદ બનાવ છે, એની ના નથી પડતું, દુઃખદ છે, પણ થોડીક આંતરખોજ આપણે કરવી પડશે. કારણ કે એક વસ્તુ જે છે, કદાચ 50% કરતાં વધુ બનાવોની અંદર ભોગ બનનાર વ્યક્તિ જે છે એ બહારનો છે, એ વિસ્તારનો નથી. આજે શેરડી વાઢવા માટે થઈને મજૂર આવ્યા પંચમહાલ દાહોદ રાજસ્થાનના વિસ્તારમાંથી, મચ્છી પકડવા આવ્યા તો ઓરિસ્સામાંથી, આવા બધા લોકો જ્યારે બહારથી આવેલા લોકો જે છે એ લોકોને આ વન્યજીવોની હાજરી અને એ શું કરી શકે એ વિશે કદાચ કલ્પના પણ ન હોય. આજે ગીરના વિસ્તારની આજુબાજુના લોકો જેને આપણે કહીએ કે સિંહ ઘમક્યો, ઘમક્યો એટલે ખાલી આમ પસાર થાય ને એટલો જ અવાજ કર્યો હોય, એને તરત ખબર પડશે કે અહીંયા આગળ પ્રાણી છે. આ લોકોને એ ખબર નહીં પડે. આપણી પ્રજા મોટા ભાગની જે છે એ શાકાહારી છે. આજે બહારથી લોકો આવે છે એ લોકો શાકાહારી નથી,
1: માંસાહારી.
0: એ લોકોએ માંસ ખાધું, ચિકન ખાધું, આ બધો કચરો ગમે ત્યાં ખુલ્લામાં પડ્યો, એની ગંધથી વન્યજીવો આકર્ષાય જાય, એ વસ્તુ પણ બને છે. ખુલ્લામાં સુવાનું અને ઓઢવા કાળો કામળો, કાળો કામળો એટલે એને તો એ ફૂક સૂતું, એને તો એ બકરું જ પડ્યું હશે એવું લાગશે.
1: એને કારણે કાળો કામળો છે બકરાની જેમ.
0: આપણે ઘણી ગાઈડલાઈન બહાર પડી છે. હું હમણાં તે 15-1 દિવસ પહેલાં તે ગીરમાં ગયો હતો અને મેં એટલીસ્ટ 2 ગામડા ઉપર તો બોર્ડ મુકાયેલા જોયા કે શું સાવચેતી રાખવી, દીપડાથી અને સિંહથી હુમલો ન કરે એને માટે શું સાવચેતી રાખવી, ભાઈ રાત્રે એકલા ન નીકળવું, ટોર્ચ વગર ન નીકળવું, હાથમાં લાકડી રાખવી, પ્રિકોશન્સ. આપણે કહીએ ને ચેતતા નર સદા સુખી,
1: સદા સુખી, સાચી વાત.
0: તો જો એ આ બનાવો ન બને એને માટે થઈને આ તો ખ્યાલ રાખવો જ પડશે. કારણ કે જે પહેલા રસ્તાઓ બની ગયા, સોસાયટીઝ બની ગઈ અને ગીરની આજુબાજુ તો મોટા પ્રમાણમાં રિસોર્ટ
1: પુષ્કળ થઈ ગયા.
0: ને ની લાઇટિંગ્સ જુઓ, લાઇટ મૂકે, હોમસ્ટેની અંદર સ્વિમિંગ પુલ. હોમસ્ટેનો બેઝિક ઓબ્જેક્ટિવ જે હતો કે હોમસ્ટેનો મુખ્ય ઓબ્જેક્ટિવ શું હોય કે લોકો સંસ્કૃતિનો ખ્યાલ મળે, ત્યાંના લોકો ત્યાંના વાતાવરણમાં ત્યાંની સંસ્કૃતિનો ખ્યાલ મળે. સ્વિમિંગ પુલ આપણી સંસ્કૃતિમાં હતા જ નહીં, એ સ્વિમિંગ પુલ કરેલા હોય, એ ઘર નથી હોતા, એ બધા કુબા બનાવેલા છે અલગ અલગ. હોમસ્ટેમાં પણ કુબા બનાવેલા છે, આપણે આડાપટે વયા જશું મને લાગે છે કે. પણ એટલે આ જે ખલેલ જે છે એ ખલેલનો પ્રશ્ન પણ એટલો જ છે. બહુ જૂજ બનાવો એવા છે કે જેમાં ગીરના માલધારીની ઉપર એણે હુમલો કર્યો હોય કે ઈજા કરી હોય કે અંદર રહેતા લોકો ઉપર થયું હોય. એકાદ અપાતરૂપ, એકાદ કે 2 અપાતરૂપ બનાવોને બાદ કરતા વન કર્મી ઉપર હુમલો થયો હોય એવા બનાવો નથી.
1: એવું નથી, સાચી વાત.
0: એટલે લોકો જે છે લોકોએ સાવચેત રહેવું પડશે. એ જ વસ્તુ દેવગઢ બારિયા ગોધરાના વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ ધોળા દિવસે હુમલો કરેલા બનાવો બહુ જૂજ છે,
1: સાચી વાત,
0: બહુ જૂજ છે. ઘણી વાર માણસને ખબર જ નથી કે સામે સિંહ બેઠો છે અને એની ઉપર ધસી જાય.

0: એટલે એ મોબાઈલ લઈને ફોટો પાડવા ગયા. હવે મોબાઈલ લઈને ગયા પછી નજીક જવા ગયો, ભાઈ વધારે સારો પડે, વધારે સારો પડે, એટલે સિંહે પછી એનો ફોટો પાડી લીધો.
1: એનો ફોટો દીવાલ ઉપર આવી ગયો.
0: એટલે હું એમ નથી કહેતો કે બધા કિસ્સામાં માણસ જવાબદાર છે, એવું નહીં કહું, પણ મોટાભાગના કિસ્સાની અંદર માણસ જવાબદાર છે માણસની બેદરકારી. હમણાં તે એક જે બનાવ આવ્યો અમરેલી બાજુનો, ખૂબ જ દુઃખદ બનાવ છે કે માત્ર એનું માથું મળ્યું ને એવું બધું, પણ મને એક વિચાર એવો આવ્યો કે રાત્રે એક વાગે એકલો શું કામ નીકળ્યો. જે વિસ્તારની અંદર વન્ય જીવો છે, આપણે આ જીવોને બહુ હળવાશથી લઈ લીધા છે કે નહીં કઈ નહીં કરે,
1: કઈ નહીં કરે,
0: એટલે આપ ન બને એનો ખ્યાલ રાખવો પડે. એટલે આપણે બધાને કાયમ કહીએ છીએ કે નહીં, ત્યાં બહુ સરસ ગીરની આજુબાજુના વિસ્તારની અંદર, બૃહદગીરના વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ આ પ્રકારની ગાઈડલાઈન અપાયેલી છે. છાપામાં પણ જાહેરાત આપીને, આપણે જાહેરાત આપીને કહ્યું છે કે બને તો રાત્રે નીકળવાનું ટાળવું, ન છૂટકે નીકળવું તો ટોર્ચ રાખવી, લાકડી રાખવી, એકલા ન નીકળવું, વન્ય જીવોથી સાવધ રહેવું. ખેતરમાં આપણે માછડા બનાવવા માટેથી ને પણ સબસિડીઝ આપી કે રાતવાસો રહેવો છે,
1: માછડો બનાવવા સબસિડી,
0: હાજી માછડો બનાવવા પણ સબસિડી આપી ગીરની આજુબાજુના જે ખેતરમાં જે છે કે રાત્રે રાતવાસો કરે એની ઉપર જનાવર હુમલો ન કરે, એટલા માટે થઈને માછડો ઉપર માછડા બનાવવા પણ સબસિડી આપી, સહાય આપી છે. એટલે આપણે તકેદારી તો દાખવવી પડે.
1: એટલે વન વિભાગ તો બધી તકેદારી રાખે છે, આપણે રાખવી પડે.
0: ના ના, વન વિભાગ તકેદારી રાખે છે, આપણે અને આ આટલી સગવડતાઓ તો ઉપયોગ, પણ આપણે તે સાથે સાથે સાવધ બનવું પડશે. બાકી એ શક્ય નથી કે તમે કોઈ એમ કહેતું હોય કે ભાઈ ગીરની અંદર 900 1000 સિંહ છે, તમે 1000 સિંહની પાછળ એક એક માણસ 24 કલાક માટે મૂકી દો, એ શક્ય નથી, એ શક્ય નથી. દીપડા પણ છે, અને બાકી જો હું હમણાં જસ્ટ જોતો હતો અમદાવાદ શહેરની અંદર એક વર્ષમાં 60,000 બનાવ કૂતરા કરોડ બને છે, 60,000 કરતા વધુ
1: એકલા અમદાવાદમાં,
0: ખાલી અમદાવાદની અંદર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની અંદર.
2: એટલે સર હું તો એ જ કહેવા માંગતી હતી, હમણાં તમે કહ્યું ને કે રાત્રે 1 વાગે પણ કેમ નીકળ્યા જંગલમાં, ડર તો લાગવો જ જોઈએ ને કે આવા વિસ્તારમાં તમે રહો છો અને છતાં પણ તમને એવો ડર નથી. અહીંયા અમદાવાદ શહેર જેવા ગાંધીનગર વિસ્તારમાં પણ અમને લોકોને કૂતરાથી પણ બીક લાગતી હોય છે કે રાત્રે કે સવારે જતા હોઈએ ને,
1: એટલે વન્યજીવ સામે હીરોગીરી ન કરે.
2: હા, એટલે કૂતરાથી પણ બીક લાગતી હોય છે, તો ત્યાં તો આખો સિંહનો વિસ્તાર છે ને, ત્યાં તમે આવી રીતે બહાર નીકળો છો.
0: એટલે સાવચેતી તો રાખવી જ પડે, આપણા વિસ્તારની અંદર છે તો સાવચેતી તો રાખવી જ પડે. અને શરૂઆતના તબક્કે આના જે કંઈ એનાલિસિસ જ્યારે કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે કેવા કેવા કિસ્સામાં બનાવો બન્યા, એટલે કીધું કે નીચે કાળો કામળો કરી ઉડ્યો હતો, એવા કિસ્સાઓમાં એ માણસને ખાતો નથી. ખાવાના બનાવો બહુ જૂજ છે,
2: બહુ જૂજ,
0: પંજો માર્યો છે, ઈજા કરી, કદાચ બચકું ભર્યું, પણ પછી આગળ નથી થયું. દીપડામાં થાય છે, દીપડાની અંદર આ વસ્તુ વધારે બની રહી છે, પણ દીપડો વધારે ચપળ છે, એ તો સિંહની સરખામણીએ દીપડો ચપળ એટલો છે. અને કદાચ મારો અનુભવ એમ કહું કે તમે એની ઉપર પ્રેડિક્શન કરવું અઘરું છે, સિંહમાં હજી કંઈક પ્રેડિક્શન કરી શકશો,
1: દીપડામાં
0: એમાં ધારણા ન બાંધી શકાય, પણ તકેદારી દાખવવી પડે. આજે આ જેટલા બનાવો બને છે એની અંદર જો મારું એકલા કે ના કે શા માટે વધારે પડતા જે બનાવો છે એના વિક્ટિમ્સ જે છે કેમ બનાવો રાત્રિ દરમિયાન બન્યા, બહારનો માણસ આવ્યો છે બન્યા છે. આપણે જો કાયદામાં એવું કહ્યું હોય કે તમારે લેબર લેક લાગુ પડે, તમારે લેબર એકને લેબરને માટે થઈને શેડ હોવો જોઈએ, લેબર માટે થઈને તમારે બીજી પર્યાપ્ત સુવિધા કરવી પડે, તો આ ખેતમેરમાં મજૂરી કરવા આવ્યો છે એને માટે વ્યવસ્થા કરવાની કે નહીં? એને ખુલ્લામાં સુવાનું, એને સાવ ઓલું પાકું મકાનની વાત જવા જેવું, તંબુ એ ન હોય, એને ઓલું પ્લાસ્ટિક ખાલી ઢાંકવું હોય, પતરાવાળું હોય તો સારી વાત છે, ખાલી પ્લાસ્ટિક ઢાંકીને બોલો કામ ચલાવે, તંબુ જેવું રહેણાંક ઊભું કર્યું હોય, છોકરાઓ ગમે ત્યારે રખડતા હોય, એટલે આ વસ્તુ અટકાવે તો તે થશે. સાવચેતી તો રાખવી પડશે, સાવચેતી વગર તો આ બનાવો નિવારવા બહુ અઘરા.

0: પડશે.
1: બીજું હમણાં વરા સાહેબ અત્યારની સિઝન પ્રમાણે હમણાં સમાચારમાં અને બધી જગ્યાએ સાંભળ્યું કે સાસણ ગીર છે કે જે જંગલ વિસ્તાર છે બધાને અત્યારે બંધ કરવામાં આવ્યો છે સામાન્ય લોકોને જોવા માટે. હા, તો એનું પણ કારણ શું હોય શકે?
2: એ કઈ આજકાલનો બંધ નથી કરતા. જો જૂનું જો વાત કરું, વર્ષો પહેલા એટલે જ્યારે આપણા ગુજરાત ફોરેસ્ટ રૂલ્સ 1963-64 હતા ત્યારે, અને એ પહેલા કદાચ બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ હતા ત્યારે, ત્યાં ચોમાસાનો સમય જે છે એ આ વન્યજીવોનો સંવનનનો સમય છે, મેટિંગ બ્રિડિંગ પીરિયડ છે, અને એ દરમિયાન ખલેલ ન પહોંચે એ બહુ જરૂરી છે.
1: નહીં તો હુમલો કરી શકે.
2: માત્ર હુમલાનો સવાલ નથી, મારે આપણે એક વસ્તુ છે કે આપણે એ વન્યજીવોને બચાવવાના જ છે, આપણે એના ઘરમાં જઈ રહ્યા છે, એ આપણા ઘરમાં નથી આવતા, તો એ એટલો ટાઈમ એને આરામ આપવો જ પડે. બીજી વસ્તુ ભલે કદાચ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ રીતે અગત્યની એટલી જ છે કે આપણા વન વિસ્તારની અંદર આ બધા રસ્તાઓ જે છે રસ્તાઓ કાચા છે. કોઈનું વાહન ફસાઈ ગયું, કોઈ વાહન અંદર ફસાઈ ગયું, તમારી બધી ગાડી ફોર વ્હીલ કરીને નાખશો. વન્યજીવોને તો ખલેલનો પ્રશ્ન છે જ તે, સાથે સાથે આ પણ બાબત અગત્યની છે કે એ રસ્તાઓ પછી નીચે તો મુશ્કેલી થઈ જાય. પણ મુખ્ય કારણ સંવનનનું બ્રિડિંગ પીરિયડ છે, મેટિંગ પીરિયડ છે, એટલે એ ડિસ્ટર્બન્સ ન થાય અને એટલો આપણે આરામ મળે એમ. એને કારણે થઈને આપણે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો 15 જૂનથી 15 ઓક્ટોબર, પણ આ વર્ષે વરસાદ મોડો થયો છે, હમણાં કંઈક છાપામાં વાંચ્યું કે હવે એક અઠવાડિયું લંબાવી દીધું છે. એ વરસાદની ઉપર આધારિત રાખ્યું, એમાં કંઈ બહુ વાંધો નથી, પણ સંવનની પ્રક્રિયામાં ખલેલ ન પહોંચે એને માટે થઈને. તમે નહીં માનો, અમે હું ગીરમાં હતો ત્યારે એક નાનકડો અમે સંશોધન કર્યું હતું, એ ચિત્તલ સ્પોટેડ ડિયર જે છે એની જૂથની રચના ઉપર ઋતુ પ્રમાણે શું બદલાય. અમને એમ કે ઉનાળામાં મોટા ટોળા મળશે, ઉનાળાનું મોટું ટોળું ખાલી પાણીના સ્થળ આગળ હોય, બાકી ન હોય, બાકી કારણ કે સ્ત્રોતો લિમિટેડ છે એટલે બધા છૂટા છવાયા થઈ જાય. ચોમાસામાં એ ગ્રુપ મોટું થઈ જાય, એ જૂથ જે છે 50-80-100-100 જૂથ સ્પોટેડ ડિયરનું, 50-60 તો બહુ કોમન થઈ જાય છે, 50-60 હશે તો. અને એના પછી કારણોનો વિચાર કર્યું તો ટૂંકા વિસ્તારની અંદર ખોરાક અને પાણી તો મળી જ રહ્યા, પણ એ ઉપરાંત જે છે એ ડિફેન્સ મિકેનિઝમ છે, ડિફેન્સ મિકેનિઝમ કહીએ, એસ્કેપ બિહેવિયર, કે આજે ઘાસ મોટું હોય વધારે સાવધ આંખો જોવે, જો શિકાર થતો બચવા માટે થઈને, એ ટોળું મોટું હોય તો વધારે સાવધ આંખો, અને સાથે સાથ આંકડાશાસ્ત્રના પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટેટિસ્ટિકલ જોવો તો પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ પ્રીડેટેડ એટલે કે શિકાર પોતાની થઈ જવાની જે પ્રોબેબિલિટી જે છે એ ઘટી જાય. 10નું ટોળું હોય તો 10માંથી 1નો શિકાર થવાની શક્યતા રહે, 100નું ટોળું હોય તો 100માંથી 1નો શિકાર થઈ જવાની શક્યતા રહે, તો એ પણ એક કારણ હોઈ શકે. એટલે ચોમાસા દરમિયાન આપણે બંધ રાખવું છે, એ સંવનની પ્રક્રિયામાં એની નૈસર્ગિક પ્રક્રિયામાં ખલેલ ન પડે એ હેતુસર આપણે બંધ રાખીએ છીએ.
0: એટલે સાહેબ, આપની પાસેથી તો ચર્ચા કરીએ એટલી ઓછી છે, પણ આપણને સમય પરવાનગી નથી આપતો, એટલે આજે અંતમાં મારે આપનો સંદેશ જ જાણવો છે કે આપ આમાં સંદેશ શું આપશો અમારા શ્રોતા મિત્રોને કે વન્ય પ્રાણીઓ સાથે સંઘર્ષ ટાળવા આપણે શું કરવું જોઈએ.
2: વન્યજીવો આપણું માનવ સમાજનું એક અભિન્ન અંગ છે, એક તો હળવાશથી લેવાની, બીજું આપણે કોઈ ખોરાક આપવા પ્રયત્ન કરવાની જરૂર છે જ નહીં, એ એની મેળે એનો ખોરાક મેળવી લેશે. અને જે વિસ્તારમાં સિંહ દીપડા જેવા પ્રાણીઓ છે, એક જે આપણે વાત કરવાની રીંછ, રીંછના વિસ્તારો જેસોર ને રતનમાલ ને બધા વિસ્તારોની અંદર, આને હળવાશથી નહીં લેવા. એટલે રાત્રિ દરમિયાન બને તો નીકળવું નહીં, નીકળવું હોય તો એકલા ન નીકળવું, ટોર્ચ રાખવી, લાકડી રાખવી, અને એકલા ન નીકળવું, એ એક બહુ ટૂંકમાં ચેતતા રહેવું, સાવધાનીના બધા પગલા લેવા. જે લોકો નોનવેજ ખાતા હોય એ નોનવેજ કચરો ગમે ત્યાં ન નાખવો, એને અથવા તો કચરા પેટી બંધ કચરા ટોલીમાં જ નાખવો, જેથી કરીને વાસથી બીજા જનાવર આકર્ષાય નહીં. અને સાથે સાથે આપણા પાલતુ ઢોર ઢાકર છે એને પણ ગીરની આજુબાજુ લોકો હોય તો એને પણ સાચવવા જ પડશે, એટલે એનું પણ તકેદારી.

0: રાખવી એ એક બહુ જરૂરી છે.
1: ખરેખર ખૂબ સરસ માહિતી આપી, ખૂબ આનંદ પણ થયો અને સાવચેતીના ભાગરૂપે આપણે શું શું કરી શકીએ તેની પણ માહિતી મળી. આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: થેન્ક યુ. બહુ ઓફ હેન્ડ વાત કરી છે, જેટલી જાણકારી હતી આપણે પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ,
2: ખૂબ સરસ માહિતી મળી સાહેબ, ધન્યવાદ.
1: તો મિત્રો, વન વિસ્તાર આસપાસ જનારા કે રહેનારાએ આ વાત યાદ રાખવાની છે.
2: મિત્રો, વન્યજીવો મનુષ્યો વચ્ચેનો સંઘર્ષ ટાળવા બીજું શું કરવું જોઈએ તે આપ પણ અમને જણાવો.
1: એ માટે નંબર તો યાદ હશે જ,
2: 94-276-0-65-96 અને પત્ર લખવાનું સરનામું પણ યાદ જ હશે.
1: હરિયાળું ગુજરાત,
2: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
2: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
1: મિત્રો, 28મી તારીખે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત સાંભળીશું, એટલે હરિયાળું ગુજરાત લઈને ફરી મળીશું 5 જુલાઈએ રાત્રે 8 વાગે. ત્યાં સુધી તબિયત સાચવજો અને વરસાદ પડે કે તરત ઓછામાં ઓછા 5 રૂપા તો વાવજો જ,
2: અને સાથે ગૌરવથી ગાજો.
3: હમણાં જ આપે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત સાંભળ્યો. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં એટલે કે 6:30 ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનાર ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ દિલ્હી કેન્દ્ર પરથી કરીશું.